શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડની 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. મિત્રો, આજે બુધવાર, ભાદ્રપદ, દિનાંક 4, શક સંવત 1948, તદ ઉપરાંત તારીખ 26 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 તેમજ 43 સેકન્ડ્સ થઈ છે. મિત્રો, વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રાના આરંભે હું સુનિતા મોદી, આપની રેડિયો હમસફર, આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ ધ્વનિના સુરો સાથે.

શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદન વાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ, સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારની તૈયારીઓ. ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું યથાવત રાખવા નિર્ણય. 7 જિલ્લાઓમાં 10 કલાક વીજળી અપાશે. પશુપાલકો માટે ઘાસચારાની સરકારની વિશેષ વ્યવસ્થા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 3 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી આજે 101 નવી બસોનું લોકાર્પણ કરશે. હર્ષોલ્લાસ સાથે આજે ઈદે મિલાદની ઉજવણી. રાજ્યભરમાં જુલુસ નીકળશે. સમાચાર વિગતવાર. ખાંડની સંગ્રહખોરી સામે રાજ્ય સરકાર સતર્ક બની છે. ખાંડની સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. વર્તમાન સ્થિતિ વચ્ચે ખાંડના સ્ટોક ભાવ અને સંગ્રહખોરી ડામવાના મુદ્દે પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ખાંડના જથ્થા અને સંગ્રહ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કેન્દ્ર સરકારની સૂચનાના આધારે રાજ્યમાં જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવશે. આ બેઠક અંગેની વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે.
1: રાજ્યની જનતાને રાજ્ય સરકાર દ્વારા જણાવવું છે કે આપણે ત્યાં 17 જેટલી ખાંડ મિલો પ્રતિદિન 73,800 પીલા ની ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને એના થકી દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન એ રાજ્યમાં થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટન જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. 4 મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે.
0: રાજ્ય સરકાર દ્વારા

0: ખેડૂતોના ઉભા પાકને સુકાઈ જવાથી બચાવવા માટે સિંચાઈનું પાણી આપવાનું યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ અને ખેડા જિલ્લામાં કનાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, જ્યારે હવે 7 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી હોવાનું કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. પશુપાલકો અને પશુઓના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઘાસચારાની વ્યવસ્થા અંગે પણ મહત્વના પગલાં લીધા છે. ઘાસચારાની વ્યવસ્થા માટે કલેક્ટરોને જરૂર સત્તા આપવામાં આવી છે અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન આવતીકાલે સવારે અમરેલીના લાઠીમાં દુધાળા હેતની હવેલી ખાતે તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેને લઈ દુધાળા હેતની હવેલી વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પછી શ્રી શાહ અમદાવાદમાં યોજાનાર ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજશે. સમીક્ષા બેઠક બાદ શ્રી શાહ ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને એ બાદ સાંજે ઘાટલોડિયા વિધાનસભાના લોકદરબારમાં પણ હાજરી આપવાના છે. નાયબ મુખ્યમંત્રી હર સંઘવી આજે સવારે નવી 101 બસોનું લોકાર્પણ કરશે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનોની સરળ મુસાફરીને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગરના હેલીપેડ ખાતે નવી બસોને માર્ગો ઉપર દોડતી કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી મોકલી શકાશે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડે પાલનપુર અને અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી પંજાબ અને હિમાચલ પ્રદેશ પોલીસને મોસ્ટ વોન્ટેડ એવા બે શખ્સોને હોટલમાંથી ઝડપ્યા છે. પકડાયેલા આરોપીઓમાં એક પંજાબનો શાર્પ શૂટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખી છે, જ્યારે બીજો શિમલામાં પકડાયેલા કરોડોના હેરોઇન ડ્રગ્સ સ્મગલિંગ કેસનો મુખ્ય સૂત્રધાર આઝાદસિંહ વાલ્મિકી છે. આ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ બંને આરોપીઓને સંબંધિત રાજ્યોની પોલીસને સોંપવાની કામગીરી પણ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં ઝોન 4 ખાતે યોજાયેલા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 610 મોબાઇલ અને સાયબર ફ્રોડના 21,82,490 રૂપિયા, જ્યારે સોનાની રણી, રિક્ષા તથા એક્ટિવા મળી કુલ 7,38,650 રૂપિયા એમ કુલ 1,30,60,000 મુદ્દામાલ અરજદારોને પરત સોંપવામાં આવ્યો છે. આ સાથે જ અલગ અલગ ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હોવાનું અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું.
1: જે અમારા જે પ્રજાજનો છે એના મોબાઈલ ફોન જો ચોરી ગયા હોય, મિસિંગ થયા હોય, બધા માલ શોધી નાખ્યો. કુલ 610 જેટલા મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલા છે, જેના કિંમત 1 કરોડથી વધુ છે. અને આમાં લગભગ 500 મોબાઈલ ફોન આપણા અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાઓ શોધવામાં આવેલા અને લગભગ 50 જેટલા મોબાઈલ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી અને 50 જેટલા મોબાઈલ અન્ય રાજ્યોમાંથી શોધી નાખ્યા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ABD ને ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં દારૂનો ધંધો કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અરવલ્લી પોલીસે ચાલુ વર્ષે 21 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન દેશી વિદેશી દારૂના પ્રોહિબિશનના 4,278 ગુના નોંધી 4,457 દારૂનો ધંધો કરનારા શખ્સોને ધરપકડ કરી 28 કરોડથી વધુનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું DYSP JD વાઘેલાએ જણાવ્યું હતું.
2: છેલ્લા એક વર્ષમાં આપણે જોવા જઈએ તો અરવલ્લી જિલ્લાની અંદર ટોટલ આપણે જોઈએ તો 28 કરોડ રૂપિયાનો આપણે મુદ્દામાલ પકડ્યો છે. એના અંદર ગણનાપાત્ર જે કેસો કહેવાય એ 96 જેટલા કરવામાં આવેલા છે. કુલ મળીને 4278 જેટલા કેસો થયેલા છે અને એના અંદર 44 અને 57 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે.
0: પોરબંદર ખાતે યોજાનારા જન્માષ્ટમીના લોકમેળાને લઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળામાં આવતા લાખો મુલાકાતીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5 દિવસીય લોકમેળા માટે 15 કરોડ રૂપિયાનો વીમા કવચ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મનપા દ્વારા વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવીને વીમો મેળવવાની જરૂરી વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેળા દરમિયાન જો કોઈ આકસ્મિક દુર્ઘટના કે અકસ્માત સર્જાય અને કોઈ મુલાકાતીનું આકસ્મિક મૃત્યુ થાય તો

0: તેના પરિવારને 10 લાખ રૂપિયા, જ્યારે અકસ્માતને કારણે કાયમી દિવ્યાંગતા આવે તો 7.5 લાખ રૂપિયાની સહાય, અને અકસ્માતમાં ઘાયલ કે ઇજાગ્રસ્ત થાય તો તે વ્યક્તિને સારવાર માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે. આજે મુસ્લિમ બિરાદરો ઈદ મિલાદની ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઈકાલે મોડી રાતથી આ ઉજવણી થઈ રહી છે. ઈદે મિલાદ ઉન નબીના પવિત્ર પ્રસંગે નિયાઝ અને વિવિધ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને ધાર્મિક માહોલ જોવા મળ્યો. આજે રાજ્યભરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ પણ નીકળશે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ રાજકોટ અને દ્વારકા સ્ટેશનનું નિરીક્ષણ કરી મુસાફરોને મળતી સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા અને સંચાલન વ્યવસ્થાઓની સમીક્ષા કરી. આ સાથે જ 28 કરોડ 71 લાખના ખર્ચે પુનઃ વિકસિત રાજકોટ ગુડ્સ શેડનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, પણ તેનાથી વધુ ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી.
1: અમદાવાદ માં અગલે 7 દિનો તક જો હે બહુત લાઇટ રેન જો હે દેખને કો મિલ સકતી હે, 1 સે 2 સ્પેલ જો હે દેખને કો મિલ સકતે હે, બટ મોસ્ટલી જો હે ડ્રાય વેધર રહેને કી સંભાવના હે પૂરે નોર્થ ગુજરાત મે ઇન્ક્લુડિંગ અમદાવાદ એન્ડ ગાંધીનગર. अगर हम बात करें ओवरऑल रेनफॉल की पूरे गुजरात में इस सीजन की, तो स्टेट वाइज जो है -7% जो है ओवरऑल रेनफॉल डेफिसिट है अभी तक.
0: ક્રિકેટમાં કોલંબોમાં ભારત સામેની બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ રસપ્રદ બની ગઈ છે. શ્રીલંકાએ ત્રીજા દિવસની રમતના અંતે પ્રથમ ઇનિંગમાં 8 વિકેટે 265 રન બનાવ્યા. ગઈકાલની રમતના અંતે સોનલ દિનુશા 85 રન અને લાહિરુ કુમારા 8 રન સાથે રમતમાં હતા. શ્રીલંકાને ફોલો ઓન ટાળવા માટે 39 રનની જરૂર છે. આ દરમિયાન ભારતે તેની પ્રથમ ઇનિંગ 9 વિકેટે 503 રન પર ડિક્લેર કરી હતી. શ્રીલંકા હજુ પણ ભારતથી 238 રન પાછળ છે. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને માનવ સુતારે 3-3 વિકેટ ઝડપી છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે પ્રથમ મેચ કચ્છ અને પંચમહાલ વચ્ચે, બીજી મેચ વડોદરા અને ગાંધીનગરની ટીમો વચ્ચે, ત્રીજી જૂનાગઢ અને ભાવનગરની ટીમો વચ્ચે, જ્યારે ચોથી મેચ મહેસાણા અને અમદાવાદ વચ્ચે રમાશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ, સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારની તૈયારીઓ. ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું યથાવત રાખવા નિર્ણય. 7 જિલ્લાઓમાં 10 કલાક વીજળી અપાશે. પશુપાલકો માટે ઘાસચારાની સરકારની વિશેષ વ્યવસ્થા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 3 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી આજે 101 નવી બસોનું લોકાર્પણ કરશે. હર્ષોલ્લાસ સાથે આજે ઈદ મિલાદની ઉજવણી. રાજ્યભરમાં જુલુસ નીકળશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: દોસ્તો, અંતરાલ કે બાદ આઈએ સુનતે હૈ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત મેં કુછ ઓર ચંદ નગમે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ દેશભરના 30,000 કરોડથી વધુની 6 મુખ્ય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. ભારત અને ચીન સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સંમત. સર્વોચ્ચ અદાલતની વિશેષ બેન્ચ ઓબીસી ક્રિમિનલ માપદંડ પર કેન્દ્રની વધુ સ્પષ્ટતા અંગેની અરજીની સુનાવણી કરશે. અમેરિકા સાથેની સઘન વેપાર વાટાઘાટો સ્થગિત કરી કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર 50% સુધીનો વળતો ટેરિફ લાદ્યો. અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદે ગ્રાન્ડ ચેસની ફાઇનલમાં પ્રવેશ કર્યો. રાષ્ટ્રપતિએ ઈદ એ મિલાદ અને ઓણમ નિમિત્તે શુભેચ્છા પાઠવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 રાજ્યોમાં રેલવે માર્ગ અને વીજળી ક્ષેત્રોમાં 30,000 કરોડના ખર્ચવાળી 6 મુખ્ય માળખાગત યોજનાઓની સમીક્ષા કરી. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપવા અને જાહેર સેવાઓમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ આ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ઝડપી પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આધુનિક ટેકનોલોજી અને મજબૂત કેન્દ્ર રાજ્ય સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો. સેવાતીર્થ ખાતે પ્રગતિની 53મી બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ જ્યાં શક્ય હોય ત્યાં ખાસ કરી મુખ્ય પરિવહન અને માળખાગત પ્રોજેક્ટનું આયોજન કરતી વખતે માળખાગત સેવાઓ માટે સહિયારા કોરિડોર વિકસાવવા જણાવ્યું. તેમણે મંત્રાલયો, રાજ્યો અને અમલીકરણ એજન્સીઓને આધુનિક તકનીકો અપનાવવા અને દરેક તબક્કે ગુણવત્તા ખાતરી અને દેખરેખને મજબૂત બનાવવા હાકલ કરી. ગૃહમંત્રી અમિત

શાહે જણાવ્યું છે કે દરેક ક્ષેત્રમાં આગળ રહેવા માટે ભારતે તેની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવી જોઈએ. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના સમાપન સત્રને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મજબૂત આંતરિક સુરક્ષા આવશ્યક છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે આગામી વર્ષમાં 3 નવા ફોજદારી કાયદાઓને સંપૂર્ણપણે લાગુ કરવાનો ધ્યેય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય

0: શાહે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય સુરક્ષિત, ઘૂસણખોરી મુક્ત અને નશામુક્ત ભારત બનાવવાનું છે. ભારત અને ચીને સરહદ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર ભાર મૂક્યો છે. બંને દેશોએ જણાવ્યું હતું કે સરહદો પર શાંતિને કારણે દ્વિપક્ષીય સંબંધોના વિકાસ અને પ્રગતિને પ્રોત્સાહન મળશે. સાંભળીએ એક અહેવાલ.
1: राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल और चीन के विदेश मंत्री वांग यी ने कल पेचिंग में भारत चीन सीमा मुद्दे पर विशेष प्रतिनिधियों की 25वीं दौर की वार्ता की सह अध्यक्षता की. विदेश मंत्रालय ने बताया कि दोनों देशों के बीच सीमा विवाद पर विस्तार से चर्चा हुई. दोनों देशों ने अक्टूबर 2024 में कजान और पिछले साल अगस्त में तियाजिन में बनी सहमति को लागू करने में हुई प्रगति पर संतोष व्यक्त किया. दोनों पक्षों ने कैलाश मानसरोवर यात्रा और 3 निर्धारित सीमा व्यापार मार्गों से सीमा व्यापार समेत लोगों के बीच संपर्क बढ़ाने का भी स्वागत किया. सुपर्णा की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं विकास नापा.
0: સર્વોચ્ચ અદાલતે સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 માટે અન્ય પછાત વર્ગોના ક્રીમી લેયર ઉમેદવારો અંગેના 11 માર્ચના નિર્ણય પર વધુ સ્પષ્ટતા માંગતી કેન્દ્ર સરકારની અરજીની સુનાવણી માટે એક ખાસ બેન્ચ બનાવવા પર વિચાર કરવા સંમતિ આપી છે. કર્મચારી અને તાલીમ વિભાગે સરકારને વિનંતી કરી કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભલામણ કરાયેલા 958 ઉમેદવારો માટે સેવા ફાળવણી પ્રક્રિયા આગળ વધવા દેવામાં આવી. વિભાગ ઇચ્છે છે કે ફાળવણી 11 માર્ચના નિર્ણય પહેલા લાગુ પડતા ઓબીસી ક્રિમિલેયર માપદંડ પર આધારિત હોય. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ આ મામલો રજૂ કર્યો. 11 માર્ચના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઓબીસી ક્રિમિલેયર નક્કી કરતી વખતે માતા પિતાની નોકરીની શ્રેણી અને નિર્ધારિત આવક તથા સંપત્તિ માપદંડ બંને ધ્યાનમાં લેવા જોઈએ. ફક્ત પગાર અથવા આવક જ આધાર ન હોઈ શકે. ભારત અને ન્યૂઝીલેન્ડે મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ હિન્દ પ્રશાંત ક્ષેત્ર જાળવવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. બંને દેશો વચ્ચે બીજો સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ ગઈકાલે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં યોજાયો હતો. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: ભારત ઓર ન્યૂઝીલેન્ડ ને દોનું દેશો કી સેનાઓ કે બીચ સહયોગ બઢાને ઓર રોડમેપ 2030 કે લક્ષ્યો કો તેજી સે લાગુ કરને પર સહમતિ જતાઈ હૈ. દોનું પક્ષો ને થલ, વાયુ ઓર નૌ સેનાઓ કે બીચ સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ ઓર સ્ટાફ કોલેજ સાઝેદારી બઢાને કી વ્યાપક સમીક્ષા કી. ભારતીય પ્રતિનિધિમંડળ ને ન્યૂઝીલેન્ડ કે રક્ષા બલ કે ઉપપ્રમુખ ઓર સંયુક્ત બલો કે કમાન્ડર સહિત કઈ શીર્ષ નેતાઓ સે ઉચ્ચ સ્તરીય મુલાકાત કી. સુપર્ણા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મુનીશ શર્મા.
0: નાણામંત્રી નિર્મળા સીતારમણ 2 સપ્ટેમ્બર સુધી કેનેડા અને અમેરિકાના 9 દિવસના પ્રવાસે છે. આ મુલાકાતનો હેતુ વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાનો છે. કેનેડાની તેમની 4 દિવસીય મુલાકાત દરમિયાન તેઓ કેનેડાના નાણામંત્રી માઇક્રોઇન્સ ફિલિપ શેમ્પિન સાથે પ્રથમ આર્થિક અને નાણાકીય સંવાદમાં ભાગ લેશે. આ પછી નાણામંત્રી અમેરિકા જવા રવાના થશે, જ્યાં તેઓ G20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાતના ભાવનગર જિલ્લામાં કથિત રીતે બનાવટી દારૂ પીવાથી 9 લોકોના મોતના સંદર્ભમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને નોટિસ પાઠવી છે. મીડિયા અહેવાલોની સ્વતઃ નોંધ લેતા કમિશને 2 અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગ્યો છે. કમિશને દારૂબંધી કાયદાને અસરકારક રીતે લાગુ કરવા અને આવી ઘટનાઓને રોકવા માટે લાંબા ગાળાના પગલાં અંગે પણ માહિતી માંગી છે. અમેરિકા સાથે વધતા વેપાર વિવાદ વચ્ચે કેનેડાએ 27.6 અબજ ડોલરના અમેરિકન માલ પર 50% સુધીનો વળતો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ ટેરિફ 8 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ ટેરિફમાં સ્ટીલ, ડેરી ઉત્પાદનો, ઘરગથ્થુ ઉપકરણો, કૃષિ ઉપકરણો, કાગળ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય માલનો સમાવેશ થાય છે. અમેરિકાએ 22 ઓગસ્ટના રોજ સમાન મૂલ્યના કેનેડિયન માલ પર 50% ટેરિફ લાદ્યા હતા. કેનેડાએ જણાવ્યું હતું કે તે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ જેટલા જ વળતા ટેરિફ લાદશે. કેનેડાને મતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નવી વેપાર શરતો તેના રાષ્ટ્રીય હિતમાં નહોતી. આ કારણોસર કેનેડાએ અમેરિકા સાથે ચાલી રહેલી સઘન વેપાર વાટાઘાટો સ્થગિત કરી છે. ક્રિકેટમાં કોલંબોમાં ભારત સામેની બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ રસપ્રદ બની ગઈ છે. શ્રીલંકાએ ત્રીજી દિવસના રમતના અંતે પ્રથમ ઇનિંગમાં 8 વિકેટે 265 રન બનાવ્યા. ગઈકાલની રમતના અંતે સોનલ તિનુષા 85 અને લાહિરુ કુમારા 8 રન સાથે રમતા હતા. શ્રીલંકાને ફોલો ઓન ટાળવા માટે 39 રનની જરૂર છે. દરમિયાન ભારતે તેની પ્રથમ ઇનિંગ 9 વિકેટે 503 રન પર ડિક્લેર કરી હતી.

0: શ્રીલંકા હજી પણ ભારતથી 238 રન પાછળ છે. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણ અને માનવ સુથારે 3-3 વિકેટ ઝડપી. ચેસમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ ગ્રાન્ડ ચેસ ટૂરના અંતિમ તબક્કાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રજ્ઞાનંદાએ સેમીફાઇનલમાં જર્મનીના વિન્સેન્ટ કિમરને 19-9 હરાવ્યો હતો. પ્રજ્ઞાનંદ હવે ફાઇનલમાં અમેરિકાના ફેબિયાનો કારુઆના સામે ટકરાશે. હરિયાણાના પંચકુલામાં આયોજિત ભારતીય એથ્લેટિક્સ શ્રેણીના 14મા તબક્કામાં ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. વિક્રાંત પ્રંજાલે 46.16 સેકન્ડના સમય સાથે પુરૂષોની 400 મીટર દોડ જીતી. તાન્યા ચૌધરીએ 61.28 મીટરના પ્રયાસ સાથે મહિલા એમર થ્રો જીત્યો. કવિતા વીએ મહિલાઓની 800 મીટર દોડમાં સતત બીજી જીત નોંધાવી હતી. ભારતીય એથ્લેટિક્સ શ્રેણીનો આગામી તબક્કો 2 સપ્ટેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના મેરઠમાં યોજાશે. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદે મિલાદ ઉન નબીની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યું કે ઈદે મિલાદ એ પૈગંબર મુહમ્મદના ઉપદેશોને યાદ કરવાનો પ્રસંગ છે. રાષ્ટ્રપતિએ ઓણમની પૂર્વ સંધ્યાએ પણ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાર.
1: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઈન બનાવી છે. દિવ્ય ભાસ્કરની હેડલાઈન છે 3 વર્ષમાં 5,000 એટીએમ ઘટ્યા છતાં 43 લાખ કરોડની કરન્સી બજારમાં. ફૂલછાબનું શીર્ષક છે હવે ભારતની ખાનગી કંપનીઓ કરશે મિસાઇલ ઉત્પાદન. નવ ગુજરાત સમય પ્રથમ પાને લખે છે હવે અમેરિકાનો ઈરાન પર આર્થિક હુમલો, 60 કંપનીઓ વ્યક્તિઓ પર પ્રતિબંધ. ગુજરાત સમાચાર લખે છે ઈરાન સાથે ધંધો કરનારને ડોલર સિસ્ટમમાંથી આંકી કાઢીશ ટ્રમ્પની. સંદેશની હેડલાઈન છે ખાનગી કંપનીઓ ડીઆરડીઓની મિસાઇલ બનાવશે. સ્થાનિક સમાચારોમાં વાંચવા મળતા સમાચારો પર નજર કરીએ તો રાજ્યની હોલસેલ માર્કેટમાં ખાંડના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો, છતાં પણ ગ્રાહકોને લાભ નથી મળ્યો.
0: પ્રધાનમંત્રીએ દેશભરના 30,000 કરોડથી વધુની 6 મુખ્ય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. ભારત અને ચીન સરહદ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સંમત. સર્વોચ્ચ અદાલતની વિશેષ બેન્ચ ઓબીસી ક્રિમિલેયર માપદંડ પર કેન્દ્રની વધુ સ્પષ્ટતા અંગેની અરજીની સુનાવણી કરશે. અમેરિકા સાથેની સઘન વેપાર વાટાઘાટો સ્થગિત કરી કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર 50% સુધીનો વળતો ટેરિફ લાદ્યો. ચેસમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદે ગ્રાન્ડ ચેસની ફાઇનલમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ ઈદે મિલાદ અને ઓનમ નિમિત્તે શુભેચ્છા પાઠવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

ભારતમાં વસતા તમામ કેરાલિયન ભાઈ બહેનોને ઓણમના તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. મિત્રો, કેરળ રાજ્યમાં ઉજવાતો સૌથી મોટો અને પાક કાપણીનો આ લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર દાનવીર અને લોકપ્રિય અસુર રાજા મહાબલીની યાદમાં ઉજવાય છે. દોસ્તો, ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કરી બલિરાજાને પાતાળમાં મોકલ્યા હતા, પરંતુ મહાબલી રાજાએ ભગવાન પાસે માંગેલ વચન અનુસાર વર્ષમાં એક વખત પોતાની પ્રજાને તે મળવા આવશે. એ વચન અનુસાર આ પ્રજા આજના દિવસે મહારાજા બલિના સ્વાગતની તૈયારીઓ કરે છે અને આ તહેવારને આનંદ ઉત્સાહ સાથે ઉજવાય છે. પાકલણીના આ તહેવારની સૌ કેરાલિયન ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો સાંભળીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં બંધન ફિલ્મનું આ ગીત.

0: आमंत्रित कलाकार हैं
1: गायिका डॉक्टर शकुंतला भरणे।
2: किराना अथवा कैराना सहरानपुर उत्तर प्रदेश कुरुक्षेत्र के पास एक छोटा सा गांव है। इस नाम से घराने को ये नाम भी मिल गया ऐसा कहते हैं।
0: अवश्य सुनिए 1 सितंबर से संगीत सरिता में नई श्रृंखला
1: स्वर साधना की अनुपम परंपरा किराना घराना
0: सुबह और शाम
1: 6:45 पर
0: सिर्फ विविध भारती पर।
3: श्रोताओं आप सुन रहे हैं विविध भारती से कार्यक्रम चित्रलोक और अब वक्त है एक छोटी सी अंतराल का।
4: दोस्तों विविध भारती न्यू वडोदरा केंद्र आप सांभळी रह्या छो वडनेर कैजुअल टाइम अत्यारे सवारना 8:45 तेमज 18 सेकंड थई छे। वडोदरामां सौभाग्यना दागीना तो फक्त वडनेर कैजुअल्स ना ज वडनेर कैजुअल्स ब्रह्मपुरी डांडिया बाजार वडोदरा।
5: એકદમ
6: સરળ છે, મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે। આ 10 મિનિટ માં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટર માં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરે। ફ્રીજ ની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રે માં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે।
5: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે।
6: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો।
7: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
4: दोस्तों अंतराल के बाद आइए सुनते हैं चित्रलोक में ताल फिल्म का ये नगमा।

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવિકા જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9:29 થઈ છે. શું કન્નું સોનું તો સારા ગણદેવિકનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવિકા જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: आप सुन रहे हैं विविध भारती से कार्यक्रम चित्रलोक. दिल तो बच्चा है जी, इस फिल्म का गीत आपको सुनवा रहे हैं. कुणाल गांजावाला की आवाज है, संजय छल ने इसे लिखा है, प्रीतम का संगीत.

0: प्रेम रतन धन पायो इस फिल्म का गीत आप सुन रहे हैं मोहम्मद इरफान, दर्शन रावल और पलक मुच्छल की आवाज में। इरशाद कामिल ने इस गीत को लिखा है और हिमेश रेशमिया का संगीत। और इसी गीत के साथ कार्यक्रम चित्रलोक अब यहीं संपन्न होता है। दीजिए आज्ञा पूजा नारायणिया को, नमस्कार।
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
2: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ।
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
4: पूजा प्लस, रावपुरा, वडोदरा।

0: દોસ્તો, ધ્વનિ તરંગોના તાલ પર આપ જોડાયેલા છો વડોદરા વિવિધ ભારતીને સંગે પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 તેમજ 17 સેકન્ડ્સ થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આશ કે ફનકાર.
1: અનમોલ ખજાના,
2: મ્યુઝિક થેરેપી કે સંગીત સે બીમારોં કા ઇલાજ ભી હોતા થા.
1: સંગીતકાર નૌશાદ.
2: અબ ઉસ્તાદો ને કહા હૈ, પંડિતો ને લિખા હૈ કે જીતને શાર્પ નોટ હૈ વો ઇન્સાન મે ચુસ્તી પૈદા કરતે હૈ. તો જૈસે દેખે સૂરજ કી પહેલી કિરણ ફૂટતી, રાગ મે એક શાર્પ નોટ શરૂ હોતા હૈ, લલિતા મધ્યમ શાર્પ લગતી હૈ કે અબ ઇન્સાન કો ઉઠના હૈ, મુંહ હાથ ધોના હૈ, કામ કાજ પર. જૈસે જૈસે સૂરજ ચઢતા જાયેગા, એક એક શાર્પ નોટ, જૈસે સૂર્ય અસ્ત હોને લગતા હૈ, એક એક કોમલ સુર શામિલ હોના શરૂ હોતા હૈ. તો યે દેખી બડી ભારી સાયન્સ હૈ. અગર કોઈ ફિલ્મ મેં ગાના વાના બના લિયા, લોકો કો પસંદ આ ગયા, તો કોઈ કમાલ નહીં હુઆ. યે તો ઇતના બડા સાયન્સ હૈ કે સોચો તો યે લગતા હૈ કે અરે હમકો તો એક જર્રા ભી હમારે પાસ નહીં હૈ.
1: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती, आपका जीवन संगीत.

0: દોસ્તો, ધ્વનિ તરંગોના તાલ પર આ રેડિયો કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 FM પર. ગિરીશભાઈ ગણદેવી કચ્છવેલ ટાઈમ અત્યારે સવારના 10:20 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસ પત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કચ્છવેલ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. દોસ્તો, જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવો પ્રસ્તુત છે આપનો પસંદીદાર ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા જલ્પેશ પાઠક. બસ થોડી જ ક્ષણોમાં.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝ માં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, ફાયર સ્ટેશન 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ 9825027525.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. વિવિધ ભારતીથી બોલો. તમે કોણ?
1: મેં દભોઈથી કાંતિભાઈ બોલું છું.
0: બોલો બોલો કાંતિભાઈ.
1: આપણે મારે એક સોંગ આપવાનું છે રક્ષાબંધન નું.
0: આપી દઈએ ને. કયું ગીત સંભળાવીએ?
1: હાલો, મારી મિસિસ જો વાત કરો.
2: હાલો
0: હાલો. કોણ વાત કરો છો? જય શ્રી કૃષ્ણ.
2: રાગીનીબેન.
0: રાગીનીબેન, આપણે હમણાં પણ એક ફોન લાગ્યો હતો ત્યારે વાત કરી હતી તમારી સાથે. નઈ, તમે મિક્સર માં કઈક બનાવતો હતો ઇડલી.
2: યાદ છે તમને? મારે સોંગ આપવું છે રક્ષાબંધન નું.
0: હા, કયું ગીત આપીએ?
2: જે બી રક્ષાબંધન નું હોય તો ધર્મેન્દ્ર નું છે ને.
0: હા,
2: એ આપી દેજો ને. હા, મારા ભાઈ નું નામ લો.
0: હા, લઈ લો ને. એમનું તો ખાસ લેવું પડે આજે. તમે રક્ષાબંધન ની ફરમાઈશ આપો છો.
2: નામ છે નરેશ. નાના ભાઈ નું નામ છે ધર્મેશ. બે ભાભી છે.
0: બરાબર.
2: મોટી ભાભી નું નામ છે પુષ્પાબેન. નાની ભાભી નું નામ છે અલકાબેન.
0: બરાબર છે.
2: હા, અને બીજા ભાઈ છે કાકા ના છોકરા. એનું નામ છે, એક નું નામ છે ગૌતમ.

0: અને એની વાઇફનું નામ છે રોશની, બીજા નાના છે એમનું નામ હરીશ.
1: બરાબર છે રાગીણીબેન, તમે તમારા ભાઈઓ છે એમના માટે રક્ષાબંધનનું ગીત આપો છો, તો તમારા ભાઈઓમાં સૌથી વધારે તમને સરસ વાતો કઈ ગમે, કે મારા ભાઈઓમાં બહુ સરસ ગુણ છે, બહુ સરસ મજા, મને બહુ જ ગમે છે એમની વાતો, કઈ વાત છે?
0: ભાઈઓ કેવું, પપ્પા છે નહીં તો ભાઈ પપ્પા જેવા છે ને, હવે બેન કોની આશા કરે, ભાઈઓ ની જ કરે ને.
1: બરાબર છે, સાચી વાત છે, બરાબર.
0: જતા રહ્યા પછી ભાઈઓ ને મમ્મી.
1: બરાબર, વાહ.
0: પિયર માં જઈએ તો પછી પેલા તો પપ્પા આપણને એ કરે, પછી પપ્પા ના હોય તો ભાઈઓ એ કરે.
1: બરાબર છે, અને ભાભીઓ ખરી ને?
0: મારી ભાભીઓ બી મારી બેનની જેમ જ રાખે છે મને.
1: વાહ વાહ, બહુ સરસ. સારું,
0: ભોજે છે એવું નહીં કે અમે નણંદ ભોજે છે,
1: બરાબર,
0: બેનોની પેટ જ રહીએ છે.
1: બહુ સરસ.
0: સારું, ચલો મારો આપી દેજો સોંગ.
1: ચોક્કસ ચોક્કસ, તમારી પસંદગીનું ગીત સંભળાવી રાગીબેન, આવજો.

0: હેલો વિદ્યાર્થી,
1: આકાશવાણી વડોદરા.
0: આકાશવાણી વડોદરા, કોણ વાત કરી રહ્યા છો?
1: અરે ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ.
0: ગુડ મોર્નિંગ
1: શ્રી કૃષ્ણ. તમે જલ્પેશ ભાઈ બોલો છો?
0: જલ્પેશ વાત કરું છું.
1: હા, હું માંજલપુર વડોદરા થી વસંત પવાર વાત કરું છું.
0: બોલો બોલો વસંતભાઈ, કેમ છો?
1: હા, અને હું વડોદરા વિવિધ ભારતી નો એટલે રેડિયો નો ખુબ ખુબ જૂનો ફેન છું. માય એજ ઇઝ 66.
0: વાહ.
1: તો હું એરપોર્ટ ઉપર જોબ કરતો હતો.
0: અચ્છા.
1: કિરણભાઈ જોડે પણ વાત થઈ ગઈ, રશ્મીબેન જોડે પણ રિટાયર થઈ ગયા, એમની જોડે વાત થઈ હતી, શીતલબેન જોડે વાત થઈ ગઈ. ફર્સ્ટ ટાઈમ તમારી જોડે વાત કરું છું. તમારા
0: પહેલી વાર વાત થઈ રહી છે.
1: યસ યસ સર, રીલી આઈ એમ હેપી આફ્ટર રીલી લોંગ ટાઈમ આઈ ગોટ યુઅર. સર, બીજું તો આપણી સંસ્કારી નગરી ખૂબ જ સારી છે. હા, જે વડોદરા સંસ્કારી નગરમાં રહે છે, સયાજી નગરીમાં, ખરેખર હી ઇઝ ધ લકી મેન.
0: બહુ સરસ, સાચી વાત કરી.
1: હા, નાની કાશી કહેવાય છે. નવનાથ મહારાજ છે, કાશી વિશ્વનાથ છે, કાશી વિશ્વેશ્વર છે, બરાબર ને?
0: બરાબર છે, સાચી વાત.
1: રેણુની દેવી છે, નજીકમાં માતા મહાકાલી છે, હવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયું છે, બરાબર ને? એટલે જે માણસ કોઈ આપણે રહીએ છીએ વડોદરામાં, વી આર મોસ્ટ લકી પર્સન.
0: સાચી વાત છે.
1: ભગવાન ના આભાર માનું છું. વિઠ્ઠલજી પણ છે, હમણાં આષાઢી 11 ગઈ, જય જય વિઠ્ઠલ ના નાદ નીકળ્યા, પાલખી નીકળી.
0: સાચી વાત.
1: હા, અમોલ પાલેકર નું મૂવી આને વાલા પલ
0: ચોક્કસ સંભળાવી.
1: આને વાલા હે,
0: તમને ફિલ્મ છે, ફિલ્મ નું ગીત તો સંભળાવીશું, પણ તમે વિઠ્ઠલનાથજી ના વરઘોડામાં ગયા હતા કે નહીં?
1: ગયા છો ને.
0: બરાબર.
1: મારી સાસરી ત્યાં છે.
0: બરાબર.
1: હા, તો દર વર્ષે જઈએ. હું હમણાં ઘરે જ છું, કારણ કે આઈ એમ રિટાયર્ડ.
0: બરાબર છે. તમે એરપોર્ટ પર હતા ને?
1: યસ.
0: બરાબર. એટલે
1: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી રિટાયર થયો.
0: બરાબર.
1: 8 વર્ષ પછી હવે હું નિવૃત્ત છું. મારા ગ્રાન્ડ સન, ગ્રાન્ડ ડોટર, એમને સ્કૂલમાં લઈ જવાનું, લઈ આવવાનું, એમનું લેસન લેવાનું.
0: અને
1: અમારો સિનિયર સિટીઝન ગ્રુપ બહુ મોટો છે. દરબાર 4 રસ્તા ઉપર માંજળપુરમાં બેસીએ છીએ.
0: બરાબર.
1: મારા 4-5 ફ્રેન્ડ ના નામ લઈ શકું?
0: બોલો ને.
1: હા, ગાયકવાડ, રમેશ ગાયકવાડ, બુરન દાદા, કારપડે દાદા, અનિલ જોશી, કાનેટકર, એ બધા આપણું ફરમાઈશ સામે છે.
0: વાહ, બહુ સરસ. તો વસંતભાઈ, આ તમારા જે પૌત્ર કે પૌત્રી જે છે,
1: હા,
0: એમને પ્લેન ની વાતો કરો કે નહીં તમે વાર્તાઓ?
1: ઓફકોર્સ. હું તો મારા જે હમણાં 7-7.5 વર્ષનો છે મારો બાબો, એનું નામ નિર્વાણ છે, એને પ્લેન માં અમે ગોવા લઈ ગયા હતા.
0: બરાબર. તો પ્લેન માં એને મજા આવી હશે?
1: ઓ યસ યસ. એ તો કહે છે કે ભાઈ, મને બાબા કહે છે, બાબા તમે જયારે પણ પ્લેન માં આવ્યો ને, આઈ વિલ કમ વિથ યુ. જલ્પેશભાઈ, આજે તમારી જોડે વાત કરીને મને ખુબ ખુબ આનંદ થયો, અને નેક્સ્ટ ટાઈમ આવશો, આઈ વિલ ટોક વિથ યુ.
0: ચોક્કસ ચોક્કસ, ફરી મળીશું. અને મને પણ ખુબ મજા આવી તમારી સાથે વાત કરીને. અને ફરી વાર વાત કરશો ત્યારે આપણે તમારા એરપોર્ટ ના જે અનુભવો છે એના વિશેની વાતો કરીશું.
1: ચોક્કસ સર.
0: ચોક્કસ ચોક્કસ, મળીએ.
1: થેન્ક યુ વેરી મચ.
0: ઓકે, આવજો.
1: આવજો. જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: વડનેર કેર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેર જ્વેલર્સ સાંજ. વડનેર કેર જ્વેલર્સ બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
3: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
2: ના પપ્પા.
3: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
2: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
3: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
2: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
3: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: हेलो
1: हेलो विविध भारती।
0: हेलो विवेक भारती माय डियर जल्दी भाई अजय भाई बोलू छू मैं ओतन पड़ी आपने બે વખત વાત થઈ પણ એક વખત આપણો ચાન્સ ના લાગ્યો અને લાઈન કપાઈ ગઈ હતી યાદ આવ્યો
1: બરાબર
0: હવે આજે કઈ મારો ભાગ ખુલ્યો તો તમારી સાથે વાત થઈ બરાબર ને
1: અમારા પણ ભાગ્ય ખુલ્યા આજે તમારી સાથે વાત થઈ
0: આજે મહિના મહિના બે દોઢ મહિના થઈ ગયા
1: ખાસો સમય થઈ ગયો
0: ના ના હું ચાલે શાંતિ છે
1: બસ બસ એકદમ મજામાં છે તો અજયભાઈ કયું ગીત સંભળાવ્યું તમને આજે
0: મોહમ્મદ રફી સાહેબ નું અવાજ છે અને લતા મંગેશકર જોડે છે
1: હા
0: મુજે તેરી મોહબ્બત કા

0: બરાબર,
1: વાહ
0: જોરદાર ગાય છે, બરાબર
1: વાહ.
0: ને?
1: તો હજી બી મારો અવાજ સારો છે કે નહીં?
0: અરે જોરદાર, તમારો તો મોહમ્મદ રફીનો વેરી ગુડ. ના, આજે બહુ આનંદ થયો તમારી સાથે વાત.
1: વાહ વાહ, મને પણ ખુબ આનંદ થયો તમારી સાથે વાત કરીને. અજય ભાઈ,
0: ના ના ના,
1: શું બીજું કઈ જણાવો?
0: એવું લાગે જાણે બે ભાઈ જાણે વાત કરતા હોય એવું લાગે છે.
1: વાહ વાહ વાહ, થેન્ક યુ. તો
0: આપણે શીતલબેન રિટાયર થઈ ગયા.
1: શીતલબેન રિટાયર થઈ ગયા.
0: ઓકે. એ ભાઈ એની જોડે પણ મારે બહુ વાતો થતી, એ પણ ઓળખે છે મને.
1: બરાબર. અજયભાઈ શું છે, બાકી કહો, કઈક જણાવો તમારા વિશે.
0: બસ ભાઈ, હું તો વિકલાંગ છું, હવે બે આંખે દેખાતું નથી. એ તો મેં તમને કીધું હતું, બરાબર, મારો પ્રોબ્લેમ કે મને દેખાતું નથી, પણ તો આ વિવેક ભારતીમાં તો હું છે ફોન લગાડી લઉં છું.
1: બરાબર છે,
0: લાગી જાય છે, મારું નસીબ તો છે. બાકી હું ઘરમાં તો હું ટોટલ કામ કરું છું. ધારો કે હવે મારી તો બે છોકરીઓ છે મોટી મોટી, મારા વાઈફ છે, એટલે ઘરમાં જે રીતે તુવેરો છે કે ઘરમાં શાકભાજી છે, થોડુંક ઘણું આમ માથે થાય એ પ્રમાણે હું અંદાજે કામ કરી આપું છું.
1: બરાબર છે, બરાબર છે. નાના બહુ સરસ.
0: એટલે હું કંપનીમાં પણ કામ કરી શકું છું, એવું કશું નહીં. પણ એમાં કેવું, અઠવાડિયું બે ચાર દિવસ તો ટ્રેનિંગ એ લોકોને આપવી પડે આપણને બધા માટે.
1: બરાબર.
0: પછી આપણે રેગ્યુલર થઈ જઈએ. બરાબર ને?
1: બરાબર બરાબર.
0: એક પાસે મારો નાનો છે, એ નોકરી કરે છે.
1: બરાબર
0: બરાબર. એને ત્રણ છોકરા છે, નાના નાના છે.
1: બરાબર બરાબર.
0: જે ભણે છે, માત્ર બે છોકરીઓ મોટી મોટી છે. એકનું એરેન્જમેન્ટ થઈ ગયું છે, એન્ગેજમેન્ટ. હવે એનું લગ્ન છે દિવાળી પછી.
1: વાહ, બહુ સરસ. તો તમે
0: બેબી છે, મારું પાલનનું કરે છે. હા, એ 22 વર્ષની છે, 24 વર્ષની છોકરી છે મારી.
1: તમે અત્યારથી લગ્નની તૈયારી માં પડ્યા છો ને?
0: લગ્નની તૈયારી તો હવે દિવાળી પછી કરી નાખવાનું છે.
1: હા, દિવાળી પછી કરવાનું છે, પણ અત્યારથી થોડી થોડી થોડી આમ તૈયારી તો કરતા હશો ને?
0: થોડી થોડી તૈયારી, હા, અત્યારથી કરવી પડે ને. છ મહિના પણ નથી. બરાબર. હવે જેટલું વહેલું તૈયારી કરીએ એટલું સારું રહે, પછી એકદમ આપણે તો મજા ના આવે.
1: બરાબર, સાચી વાત છે.
0: બરાબર ને?
1: તમારી સાથે વાત કરીને બહુ મજા આવી, અને ફરી હવે આટલો બધો સમય ના કરી નાખતા.
0: ના ના ના ના, બાબા કરી કરીશ ને, બીજાને પણ ચાન્સ આપવો પડે ને આમાં.
1: બરાબર છે, બરાબર છે. પણ તમે તો ખાસો સમય થઈ ગયો.
0: કોઈ નવા કસ્ટમર ને પણ ચાન્સ મળે ને, એટલે આપણે શું છે કે એક બે વીક જવા દેવાનું, પછી ફોન કરવાનો. બરાબર ને?
1: બરાબર છે. સારું સારું, મળીશું અજયભાઈ.
0: ઓકે, મળીશું.
1: તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: सारा गणदेवी के ज्वलिस सुकन्नू सोनू तो सारा गणदेवी कन्नूज सारा नु सोनू सुख शांति अने समृद्धि नु सोनू सारा गणदेवी के ज्वेलर्स डांडिया बाजार अने वागोडिया रोड वडोदरा।
2: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય।
3: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
2: પિઝા પાર્ટી।
3: યે,
2: ચાલ તારું કાર્ડ અને પિન આપ।
4: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ। આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો।
2: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું ને?
5: નો શેરિંગ।
4: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો।
6: હેલો વિધ ભારતી,
7: હા કિરણભાઈ વાત કરું, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામ થી।
6: વાહ વાહ, બોલો કિરણભાઈ।
7: આપણે ફરમાઈશ આપી દઈ
6: આપી દઈએ ને,
7: કરણ અર્જુન નું પ્યાર કા બંધન દો,
6: પ્યાર કા બંધન દો, કે બંધન તો પ્યાર।
7: અલ્પેશ સાહેબ વાત કરો ને,
6: યે બંધન તો પ્યાર કા બંધન હૈ।
7: હા હા, એ આપણે એક સોતાના નામ લેવાતા થોડા।
6: હા આપી દઈએ, બોલો।
7: હા, એક લક્કડપુરા ભાવેશ ઠાકોર છે, અને સોજીતરા થી લાલજીભાઈ છે। આ બધા મિત્રીને ગીત તમારે સાંભળીએ।
6: વાહ, બહુ સરસ। તો કિરણભાઈ શું કરો છો આમ તમે બીજું?
7: બ્લાઇન્ડ છે એટલે હવે ગલ્લો બલ્લો કરીએ।
6: બરાબર છે।
7: હા,
6: તો ટ્રેનિંગ વેનિંગ લીધી છે કે નહીં કિરણભાઈ? કેસી
7: થોડી ઘણી લીધી, અમે 1 થી 10 લગીન પાસ કર્યું અમે।
6: વાહ, સારું સારું, કિરણભાઈ મળીએ, ફોન કરતા રહેજો અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ।
7: હા હા હા।

0: હેલો.
1: અટલાદરા થી બોલું છું, રોજડીયા વાટિકા માંથી દેવેન્દ્રસિંહ.
0: બોલો બોલો દેવેન્દ્રસિંહ.
1: કોણ બોલો આપ?
0: હું જલ્પેશ વાત કરું છું.
1: હા જલ્પેશભાઈ, બહુ ઘણા ટાઈમથી તમારી જોડે વાત કરવાની ઈચ્છા થઈ ગઈ.
0: અમને પણ બહુ જ ઈચ્છા હતી કે દેવેન્દ્રસિંહનો ફોન આવે, પણ દેવેન્દ્રસિંહનો આજે છેક ફોન લાગ્યો.
1: હા ઘણા ને લાગ્યો તો વચ્ચે મારે પેલા પાયલબેન જોડે વાત થઈ હતી.
0: બરાબર.
1: પાયલબેન જોડે, કિરણભાઈ જોડે, પછી પેલા ડામોરબેન, હું નામ છે,
0: શીતલબેન,
1: શીતલબેન બધા જોડે વાત થઈ છે. ને બીજું તમારા નિયમિત શ્રોતા છે.
0: બરાબર.
1: અને વિવિધ ભારતીના પ્રોગ્રામ સાંભળે છે. અને 2023 માં મહિલા પોલીસ સ્ટેશન થી નિવૃત્ત થયો છું અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારીએ છીએ.
0: વાહ, બહુ સરસ. તો મહિલા પોલીસ સ્ટેશન માંથી તમે રિટાયર થયા દેવેન્દ્રસિંહ?
1: હા.
0: તો આજે આ કાર્યક્રમમાં મહિલાઓને કામ લાગે એવી કઈક જરૂરી અગત્યની સૂચના હોય કે આવું કઈક કરવું જોઈએ સ્વ બચાવ માટે કે કઈક પણ એવું, તો તમારું સૂચન જણાવો.
1: સૂચનમાં તો એવું છે કે પરિવારમાં સાથ સહકાર થી ચાલે એવું જ જીવન જીવવું જોઈએ. કારણ કે અમે મહિલા પોલીસ સ્ટેશનમાં હતા તો આવા નાની નાની બાબતો બહુ આવી ફરિયાદો આવતી હતી.
0: બરાબર.
1: પણ જો પરિવારમાં એક સાથ અને સહકાર થી ચાલે, નાની મોટી ભૂલો તો થયા જ કરવાની છે. બરોબર.
0: બરાબર છે.
1: પણ એને ઇગ્નોર કરીને જો ચાલે તો જીવન ચાલે, બસ મારી એટલી જ સૂચના છે.
0: બરાબર છે. બહુ સરસ અને અગત્યની સૂચના તમે આપી. આપણે કોઈ પણ વેહિકલ છે, વેહિકલ બે પરડા થી ચાલે અને એવા બે પરડા સમતોલ જોઈએ.
1: સમતોલ જોઈએ તો ચાલે, નહી તો શું છે કે એક નાનું, એક મોટું ને એક નાનું હોય તો એ બરાબર ચાલે નહી.
0: બરાબર છે. બરાબર છે. તો દેવેન્દ્રસિંહ કયું ગીત સંભળાવીએ તમને?
1: હવે ગીતમાં તો સર પેલું છે કે પેલું છે ને આપણે, એ જીવન હૈ જીવન કા યહી ખેલ હૈ.
0: ચોક્કસ સંભળાઈશું. યે જીવન હૈ ઇસ જીવન કા યહી હૈ રંગ રૂપ.
1: ચલો નમસ્તે. જય જય.
0: નમસ્તે. નમસ્તે દેવેન્દ્રસિંહ.
1: બહુ દિવસથી તમારી જોડે વાત કરવાની ઈચ્છા હતી અને પરિવાર બધા જ પ્રોગ્રામ સાંભળે છે. મારા ઘેરથી મારા મિસેસ સરોજબેન છે, પછી મારી બેબીની બીવી છે ધ્રિતિ, અમે બધા પ્રોગ્રામ સાંભળીએ છીએ.

પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ, મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: હેલો વિદ્યાર્થી,
1: વિજય વાત કરું છું.
0: બોલો બોલો. વિજયભાઈ
1: કેમ છો?
0: બસ બસ એકદમ મજામાં. વિજયભાઈ ક્યાંથી વાત કરો છો?
1: આણંદથી.
0: આણંદથી પહેલી વાર વાત થઈ રહી છે આપણી?
1: હા, પહેલી વાર વાત થઈ એટલે પહેલા વાત થયેલી છે શીતલબેન ને એમની જોડે.

0: વાત થઈ ને કિરણ
1: ના,
0: ભાઈ જોડે?
1: આપણી સાથે પહેલી વાર વાત થઈ ને.
0: હા જી, હા જી, હા જી, પહેલી
1: બરાબર
0: વાર.
1: છે. તો
0: આપ કોણ વાત કરો છો?
1: હું જલ્પેશ વાત કરું છું.
0: જી જી જી જી
1: તો વિજયભાઈ, કયું ગીત સંભળાવીએ તમને આ વખતે?
0: ગીત કુમાર શાનુ નું કોઈ સંભળાવી દો, તમારી પસંદનું
1: સારું,
0: રોમેન્ટિક સોંગ હોય કુમાર શાનુ નું.
1: ઠીક છે. વિજયભાઈ શું કરો છો એ કહો.
0: હું અત્યારે જીપીએસસી માં ક્લાસીસ ચાલુ છું.
1: અચ્છા
0: જી, અને હું પોતે દ્રષ્ટિ છું, દિવ્યાંગ છું.
1: અચ્છા અચ્છા તો તમે ક્લાસીસ ચલાવો છો?
0: નહીં નહીં, હું ક્લાસ કરું છું જીપીએસસી ના, ચાલુ છે મારે. એમએ હમણાં ક્લિયર થયું ગયા
1: અચ્છા,
0: વર્ષે.
1: તો એમએ કયા વિષય સાથે કર્યું?
0: ગુજરાતી વિષય સાથે.
1: અચ્છા, તો આ જીપીએસસી ની પરીક્ષા તો કોઈ પણ સ્ટ્રીમમાં હોય આપી શકે કેમ?
0: હા, કોઈ પણ સ્ટ્રીમમાં.
1: બરાબર છે. તો
0: સપ્ટેમ્બરમાં સીસી ની પરીક્ષા છે મારી.
1: અચ્છા,
0: જી.
1: તો શું કાળજી લેવી પડે વિજયભાઈ? આ કઈ કઈ માહિતી રાખવી પડે જીપીએસસી ની પરીક્ષામાં? જીકે સિવાય?
0: જીકે સિવાય ખાસ તો રિઝનિંગ અને ગણિતમાં વધારે ફોકસ આપવું પડે.
1: અચ્છા,
0: રિઝનિંગ કરતા ગણિત બહુ અઘરું છે.
1: બરાબર, પણ તમે તો ગુજરાતી સાથે એમએ કર્યું, તો પાછું ગુજરાતી ને ગણિત બે તો 36 નો આંકડો.
0: હા, એ તો છે, સાચી વાત છે.
1: બરાબર છે, પણ એટલે પાછી તૈયારી તો એમાં જ કરવાની ને, ગણિત વધારે કરવાનું ને, રિઝનિંગમાં પણ ગણતરીનું તો આવે જ ને પાછું.
0: હા, રિઝનિંગમાં ગણિત આવે, પઝલ ને બધું સોલ્વ થઈ જાય, ગણતરીમાં તકલીફ પડે, કોડિંગ ડીકોડિંગમાં તકલીફ.
1: બરાબર બરાબર. તો વિજયભાઈ, જીપીએસસીમાં કેટલી પ્રયત્નો આપવા પડે મેક્સિમમ, કે ગમે એટલા આપી શકો?
0: ગમે એટલા આપી શકાય. આમ તો પહેલા ટ્રાયમાં નીકળી જવાય, ઘણી વાર એવું બને કે બે ત્રણ ટ્રાયલ આપ્યા પછી પણ નીકળી શકાય.
1: બરાબર બરાબર.
0: જી,
1: પણ એટલે એવું કઈ છે નહીં ને કે ત્રણ ટ્રાયલ કે ચાર ટ્રાયલ પછી ના આપી શકો, એવું નથી ને? ગમે એટલા ટ્રાયલ આપી શકાય,
0: ગમે એટલા ટ્રાયલ આપી શકાય. અને બીજું, ગુજરાત ગવર્નમેન્ટમાં કામ લાગે, ગુજરાત ગવર્નમેન્ટ ગમે તે એક્ઝામ હોય ને, યુપીએસસી કામ લાગે છે.
1: બરાબર. અને પછી પર્સનલ ઇન્ટરવ્યુ પણ થતા હશે ને?
0: હા, થાય. અમુક ક્લાર્ક ની એક્ઝામ હોય એમાં ના થાય, અમુક એક્ઝામ માં થાય એવું હોય છે.
1: અચ્છા, એટલે અમુક જે એક્ઝામ માં ના થાય એમાં જો મેરિટ માં આવો એટલે તમે જોબ મળી જાય?
0: હા, જોબ મળી જાય. હવે જે મારી સીસી ની પરીક્ષા છે એમાં નહીં થાય, સીધું જોબ મળી જાય મેરિટ ના આધારે.
1: અચ્છા અચ્છા, બરાબર.
0: ખાલી એક્ઝામ જ થશે, પ્રી અને મેઇન.
1: બરાબર બરાબર, બહુ સરસ. ચલો, અમે તમને ઓલ ધ બેસ્ટ કહીએ એક્ઝામ માટે.
0: થેન્ક યુ.
1: અને સરસ રીતે પરીક્ષા આપો, અને ફરી વાત કરીશું ત્યારે કદાચ તમે એવું કહેશો કે બસ હવે આ જોબ કરતા થઈ ગયા છે.
0: બિલકુલ બિલકુલ.
1: સારું સારું વિજયભાઈ, મળીએ અને મજા આવી તમારી સાથે વાત કરીને. ફોન કરતા રહેજો. આવજો.

0: હેલો વિવિધ ભારતી.
1: હા વિવિધ ભારતી, આયન શાહ બોલું છું. કેવું સર, મજામાં તમે?
0: બસ અમે એકદમ મજામાં. તમે કહો.
1: એક ફરમાઈશ આપી દેજો ગીતની.
0: કઈ ફરમાઈશ આપીએ બોલો.
1: રોટી કપડા ઓર મકાન નું ગીત છે ને પેલું.
0: કયું?
1: હાય હાય એ મજબૂરી, એ મોસમ ઓર એ દૂરી, મુજે પલ પલ એ તડપાએ, તેરી દોટ કી આંખી નોકરી ની, મેરા લાખો કા સાવન જાએ, હાય હાય એ મજબૂરી. એ આપી દેજો.
0: ચોક્કસ ચોક્કસ. ને રાજેશભાઈ ક્યાં ખોવાઈ ગયા છે?
1: રાજેશભાઈ જોબ ઉપર ગયા છે.
0: બરાબર છે. તો એ તો દેખાતા જ નથી પછી હવે.
1: હવે રિટાયરમેન્ટ વર્ષ ની વાર છે.
0: બરાબર.
1: 27 માં છે રિટાયર, પછી તો તમને મળશે જ ઘેર. અને જમીન અત્યારે સુવે છે એને. આજે
0: રજા, સોમવારે, રવિ સોમ રજા એમને. બરાબર છે. નાના આરામ કરવા દો અને અમે તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
1: હા, થેન્ક યુ સર.
0: આવજો.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો એસટીડી કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી. પ્રસ્તુત કરતા હતા જલ્પેશ પાઠક.

દોસ્તો, ધ્વનિ તરંગોના તાલ પર આપ જોડાયેલા છો વડોદરા વિવિધ ભારતીને સંગે, અને હું છું આપની રેડિયો હમસફર સુનીતા. દોસ્તો, સ્વાગત છે આપનું ફિલ્મ સંગીતની આ સફરમાં. મિત્રો, આજે ઈદે મિલાદ, ઓણમ અને વિશ્વ મહિલા સમાનતા દિવસનો ત્રિવેણી સંગમ છે. વડોદરા વિવિધ ભારતી આપ સૌ શ્રોતા મિત્રોને આપ ત્રણેય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવાય છે.

0: दोस्तों, इस्लाम धर्मना संस्थापक हजरत मोहम्मद पैगंबर साहेबनो जन्मदिन एटले ईद ए मिलाद उर्फे मिलाद उन नबी। जी हाँ दोस्तों, मोहम्मद पैगंबर साहेबनो जन्म सऊदी अरेबियाना मक्का शहर में इस्लामिक महीना रबी उल अव्वलनी 12मी तारीखे ईस्वीसन 570 में थयो हतो। તેઓ ઇસ્લામના આખરી પૈગંબર એટલે કે સંદેશવાહક માનવામાં આવે છે। તેમણે દુનિયાને શાંતિ, દયા, પવિત્રતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો।
1: તેરે દરબાર મે દિલ થામ કે વો આતા હે જિસકો તુ ચાહે નબી તુ બુલાતા હે તેરે દર પર सर झुकाए।

વડનેર કેઝ્યુઅલિસ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેઝ્યુઅલિસ સાંજ વડનેર કેઝ્યુઅલિસ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

દોસ્તો, ઈદે મિલાદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઘરોમાં ખાસ નમાઝ પઢે છે અને પવિત્ર કુરાનનું પઠન કરે છે. ઘણા શહેરોમાં આ દિવસે જુલૂસ કાઢવામાં આવે છે અને પૈગંબર સાહેબના જન્મદિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

દોસ્તો, આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન, કપડાં અને પૈસાનું દાન કરવામાં આવે છે, જેને ઇસ્લામમાં ઘણું પુણ્યદાયક માનવામાં આવે છે. તહેવારની ઉજવણી મસ્જિદો, મકાનો અને બજારોને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવે છે. આવો સાંભળીએ માય નેમ ઇઝ ખાન ફિલ્મનું આ ગીત અદનાન સામી, શંકર મહાદેવન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં.

સારા ગણદેવી કૈશ્વલસ, શું કરનું સોનું તો? સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કૈશ્વલસ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. દોસ્તો, આજે 26 ઓગસ્ટ એટલે વિશ્વ મહિલા સમાનતા દિવસ. દોસ્તો, 1920માં આ દિવસે અમેરિકામાં મહિલાઓને સમાન મતાધિકાર મળ્યો હતો, જેની યાદમાં આ દિવસની શરૂઆત થઈ હતી. આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ શિક્ષણ, રોજગાર અને સમાજમાં મહિલાઓના યોગદાનને યાદ કરવાનો દિવસ છે. સમાજમાં મહિલાઓની દરેક ક્ષેત્રમાં થતી આગેકૂચને બિરદાવવાનો દિવસ છે. આવી રહ્યું છે આપના રેડિયો સેટ પર ફિલ્મ ચક ધ ઇન્ડિયાનું આ ગીત, હેમા સરદેસાઈના સ્વરમાં. ગીતકાર જયદીપ સહાની, સંગીત સલીમ સુલેમાનનું.

દોસ્તો, જ્યારે આજે આપણે વિશ્વ મહિલા સમાનતા દિવસની વાત કરીએ છીએ, ત્યારે આપણી નજર સામે ગર્વથી આપણા ભારત દેશની મહાન સ્ત્રીઓની છબી તાદ્રશ્ય થાય છે. ભૂતકાળમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈ, સરોજની નાયડુ જેવી અનેક સ્ત્રીઓએ ભારતની આઝાદીની ચળવળમાં હિસ્સો આપ્યો છે. તો આજના સમયમાં દીકરીઓ ક્યાં કોઈથી પણ પાછળ છે. આજે ભારતની દીકરીઓ ફાઇટર જેટ ઉડાવી રહી છે અને સરહદ પર દેશની રક્ષા કરી રહી છે. ઓલિમ્પિક્સની રમત હોય કે ક્રિકેટનું મેદાન, દરેક ક્ષેત્રમાં તેઓ આગળ વધી રહી છે.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ દંગલનું આ ગીત જોનીતા ગાંધીના સ્વરમાં, અમિતાભ ભટ્ટાચાર્યના બોલ, સંગીત પ્રીતમનું.

દોસ્તો, આ દરેક સ્ત્રી માટે હું એટલું જ કહીશ, ના સમજ એને નબળે, એ શક્તિનું રૂપ છે. જે ઘરને આપે છાંયડો એ જ આકરો ધૂપ છે. હવે એને કોઈના સહારાની જરૂર નથી, એ ખુદ પોતાના નસીબનું ચમકતું સ્વરૂપ છે.

ફિલ્મ મેરી કોમનું આ ગીત સ્વર વિશાલ દાતાલીનું, ગીત પ્રશાંત ઇંગોલેનું, સંગીત શશી સુમનનું.

પાંખો આપી છે કુદરતે તો ઉડવા દો એમને, બંધનોની બેડીઓમાંથી હવે મુક્ત થવા દો એમને. દીકરી દીકરો એક સમાન, એ જ છે સાચું જ્ઞાન. આવો સાથે મળીને આપીએ મહિલાઓને સન્માન.

દોસ્તો, વિશ્વ મહિલા સમાનતા દિવસ પર હું વાત કરવા માગું છું એ સુપર વુમન ડે. સવારે એલાર્મ વાગતા પહેલાં એ જાગી જાય છે અને રાત્રે બધા સૂઈ જાય પછી આંખો બંધ કરે છે. હું આપણી આસપાસ રહેતી વર્કિંગ વુમન અને દરેક સ્ત્રી જે ઘરની, બાળકોની અને બહારની તેમજ સામાજિક જવાબદારીઓ વચ્ચે સંતુલન રાખે છે, એમના માટે એટલું જ કહીશ. ઓફિસની ફાઇલો પણ એ ખૂબ કુશળતાથી સંભાળે છે અને ઘરના આંગણાને પણ એડ સ્મિથથી સજાવે છે. બાળકોના ભવિષ્યની ચિંતા હોય કે બોસની ડેડલાઇન, એ સ્ત્રી છે સાહેબ, દરેક મુશ્કેલ રોલ અદ્ભુત રીતે નિભાવે છે.

દોસ્તો, જરા વિચાર કરો. સવારે ઘરના કામ પતાવવાના, ટિફિન તૈયાર કરવાના, બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલવાના, ને પછી તૈયાર થઈને લોકલ ટ્રેન, બસ કે સ્કૂટર પર ઓફિસે પહોંચવું, ઓફિસમાં પોતાના 100% આપવા, અને સાંજ થાકીને આવ્યા પછી પાછા બાળકોને હોમવર્ક કરાવવાનું, અને સાંજની રસોઈ, ઘરના તમામ સભ્યોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બીજા દિવસની તૈયારી કરવી, કેટલી બધી જવાબદારીઓને સંભાળવી. એ કોઈ

તૈયારી કરવી, કેટલી બધી જવાબદારીઓને સંભાળવી, એ કોઈ સામાન્ય કામ નથી. આ તો ઈશ્વરે ઘડેલ શક્તિનું જ સ્વરૂપ છે. પોતાની બધી જ જવાબદારીઓ સાથે રસોડાના ચૂલાથી માંડી દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ મહોદયના સન્માનનીય હોદ્દાઓ સંભાળતી સ્ત્રીઓ ઈશ્વરની અદ્ભુત રચના છે. એને માત્ર લક્ષ્મી કે સરસ્વતી કહીને પૂજવાની જ નથી, એને બરાબરીનો હક આપો, કારણ કે એ પણ દેશનું ભવિષ્ય છે.

જગતની સુંદરતા, કોમળતા, મૃદુતા અને સાથે કઠોરતા તથા શક્તિ સ્વરૂપા વિશ્વની તમામ સ્ત્રીઓને વિશ્વ મહિલા સમાનતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

દોસ્તો, આજે ઓણમનો પણ તહેવાર છે. ઓણમ એ કેરળ રાજ્યનો સૌથી મોટો અને મહત્વનો સાંસ્કૃતિક તથા કૃષિ તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે રાજા મહાબલી આ દિવસે પોતાના પ્રજાજનોને મળવા પૃથ્વી પર આવે છે અને મહાબલી રાજા તેમના રાજ્ય શાસનમાં પ્રજા ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતી, તેથી તેમના સ્વાગત માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર કેરળમાં નવા વર્ષની શરૂઆત અને સારો પાક ઉતરવાની ખુશીમાં પણ ઉજવવામાં આવે છે.

રંગ બેરંગી ફૂલોને પાંખડીઓથી સુંદર રંગોળી બનાવવામાં આવે છે. અને આ દિવસે કેળના પાન પર શાકાહારી ભોજન પીરસવામાં આવે છે.

દોસ્તો, ઘડિયાળના ઈશારા કરી રહ્યા છે મને કાર્યક્રમની સમાપ્તિનો. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર. ફિલ્મ સંગીતની આજની આ સફરમાં આપણી રેડિયો હમ સફર સુનિતા સાથે આજે આ સફર આપણે પૂર્ણ કરી. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશની મહત્વપૂર્ણ 30 પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અમલીકરણની ગતિ માટે ગુણવત્તા સાથે સમાધાન ન થવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે

0: તમામ ક્ષેત્રમાં અગ્રેસર રહેવા માટે ભારતે તેની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવી પડશે. ભારતે જાતિગત ભેદભાવ નાબૂદી પરના યુએન સમિતિના અહેવાલના ઉલ્લેખોને રાજકીય રીતે પ્રેરિત અને અત્યંત દ્વેષપૂર્ણ ગણાવીને નકાર્યા. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 14 નવજાતના મોત. આજે દેશભરમાં ઓણમ અને ઈદે મિલાદની ઉજવણી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી. અને કોલંબો ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને ફોલો ઓન કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં 53મી પ્રગતિ બેઠકમાં 30,000 કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ જ્યાં શક્ય હોય ત્યાં ખાસ કરીને મુખ્ય પરિવહન અને માળખાગત પ્રોજેક્ટ્સનું આયોજન કરતી વખતે માળખાગત સેવાઓ માટે સામાન્ય ઉપયોગિતા કોરિડોરની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. શ્રી મોદીએ મંત્રાલયો અને રાજ્યોને તેમની તકનીકી અને આર્થિક શક્યતાને ધ્યાનમાં રાખીને આયોજનના તબક્કે જ આવા સંકલિત અભિગમોની તપાસ કરવા હાંકલ કરી હતી. તેમણે કહ્યું કે અમલીકરણની ગતિ ગુણવત્તા સાથે સમાધાન ન કરવી જોઈએ. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री ने कहा कि बड़ी परिवहन और बुनियादी ढांचा परियोजनाओं की योजना बनाते समय बिजली, पानी और अन्य सेवाओं के लिए साझा गलियारे विकसित करने के लिए हर संभव प्रयास करना चाहिए. बैठक में 9 राज्यों से जुड़ी हुई रेलवे, सड़क और बिजली क्षेत्र की 6 प्रमुख परियोजनाओं की समीक्षा की गई. श्री मोदी ने कृषि क्षेत्र के डिजिटल डेटा प्लेटफॉर्म एग्री स्टैक में आर्टिफिशियल इंटेलिजेंस और डिजिटल तकनीक के बेहतर उपयोग का सुझाव दिया. प्रधानमंत्री मोदी ने कहा कि साइबर धोखाधड़ी और डिजिटल अरेस्ट के मामलों पर जागरूकता अभियान, प्रशिक्षण और सुरक्षित डिजिटल व्यवहार को बढ़ावा दिया जाए. प्रिया मंडल की रिपोर्ट के साथ समाचार कक्ष से जया भारती.
0: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે તમામ ક્ષેત્રમાં અગ્રેસર રહેવા માટે ભારતે તેની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવી પડશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ NSSCના સમાપન સત્રને સંબોધતા શ્રી શાહે કહ્યું કે આ પગલાંથી સુપ્રીમ કોર્ટ સુધીના ફોજદારી કેસોનો નિકાલ 3 વર્ષમાં શક્ય બનશે અને સજા દર 25% વધશે. સાંભળીએ એક અહેવાલ.
2: गृहमंत्री अमित शाह ने कहा है कि हर क्षेत्र में नेतृत्व करने के लिए भारत को आंतरिक सुरक्षा और मजबूत करनी होगी. उन्होंने बताया कि मादक पदार्थ, नक्सलवाद और पूर्वोत्तर की सुरक्षा चुनौतियों पर सरकार ने प्रभावी कार्रवाई की है. गृहमंत्री ने राज्यों से नशे के खिलाफ अभियान तेज करने और सुरक्षा के क्षेत्र में आर्टिफिशियल इंटेलिजेंस के इस्तेमाल पर बल देते हुए कहा कि सरकार का लक्ष्य सुरक्षित, घुसपैठ मुक्त और नशा मुक्त भारत बनाना है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से अर्जुन शर्मा.
0: ભારતે જાતિગત ભેદભાવ નાબૂદી પરની યુએન સમિતિના અહેવાલમાં ઉલ્લેખોને રાજકીય રીતે પ્રેરિત અને અત્યંત દ્વેષપૂર્ણ ગણાવીને નકારી કાઢ્યા છે. જાતિગત ભેદભાવ નાબૂદી પરના આંતરરાષ્ટ્રીય સંમેલન હેઠળ ભારતની 11મી સામયિક સમીક્ષા બાદ સમિતિના અહેવાલ પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત નિયમિત સંધિ સંસ્થા સમીક્ષા તરીકે રચનાત્મક જોડાણની ભાવનાનું અનુસરણ કર્યું છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે 1960ના દાયકામાં ICERDની વાટાઘાટો અને મુસદ્દો તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવનાર દેશ તરીકે જાતિગત ભેદભાવનો સામનો કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા અટલ રહે છે. સમીક્ષા દરમિયાન ભારતે તેના બંધારણીય રક્ષણ, મજબૂત કાનૂની માળખું, બહુલતા અને વંચિત સમુદાયોનો રક્ષણ માટે સતત પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. પંજાબ સરકારે કહ્યું છે કે રાજ્યમાં ખાંડની કોઈ અછત નથી અને સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરવા માટે અધિકારીઓ તેના સ્ટોક, વેચાણ અને પુરવઠા પર નિયમિત નજર રાખી રહ્યા છે. ગઈકાલે ખાંડની અછતના મુદ્દા પર વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરતા મુખ્યમંત્રી ભગવંતસિંહ માને જણાવ્યું હતું કે આવશ્યક ચીજવસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા છે અને કૃત્રિમ અછત ઊભી કરવાનો અથવા સંગ્રહખોરી કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આજે એક હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડમાં લાગેલી આગમાં 14 નવજાત બાળકોના મોત થયા છે. હોસ્પિટલ પ્રશાસને એક નિવેદનમાં જણાવ્યું કે હોસ્પિટલના માતા અને બાળ વિભાગના ત્રીજા માળે લાગેલી આગમાં નવજાત બાળકોના મોત

નીપજ્યા છે. વહીવટીતંત્રે જણાવ્યું કે બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે આગના કારણની તપાસ માટે તપાસ સમિતિ રચાઈ છે. ભારત અને સેશેલ્સે જણાવ્યું છે કે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર અને વ્યાપક દરિયાઈ અર્થતંત્ર આર્થિક વિકાસને વેગ આપવા, ગ્રામીણ રોજગારીનું સર્જન કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં સેશેલ્સના પ્રતિનિધિમંડળ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. સેશેલ્સના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મત્સ્ય ઉદ્યોગ, કૃષિ અને દરિયાઈ અર્થતંત્ર મંત્રી વેલિસ કોસેગ્રોએ કહ્યું હતું કે બેઠકમાં ટકાઉ દરિયાઈ સંસાધન ઉપયોગ માટે હાલના માળખાની સમીક્ષા કરવામાં આવી હતી. પરસ્પર હિતના નવા ક્ષેત્રોની શોધ કરવામાં આવી હતી અને એક મજબૂત માળખાના વિકાસ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરસ્પર શીખવા અને એકબીજાને સાંભળવાના મહત્વ પર ભાર મૂક્યો છે. એક સંસ્કૃત કહેવત શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે જે લોકો એકબીજાને શીખવા અને સાંભળવા તૈયાર હોય છે તેમની વિદ્વાનો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. આવા લોકો સ્વાર્થી હેતુઓથી દૂર રહે છે અને દરેક રીતે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ઓણમ નિમિત્તે રાષ્ટ્ર અને કેરળના લોકોને શુભેચ્છાઓ પાઠવી. સુશ્રી મુર્મુએ કહ્યું કે ઓણમ એ નવા પાકના આગમન પર પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે. ઉપરાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સદીઓ જૂની પરંપરાઓને પ્રતિબિંબિત કરતો આ તહેવાર દરેક ઘરમાં ખુશી અને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે નોંધ્યું કે આનંદ અને ખુશીનો આ તહેવાર સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે પ્રાર્થના કરી કે આ શુભ પ્રસંગ દરેક માટે શાંતિ, સમૃદ્ધિ અને ખુશી લાવે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઈદે મિલાદ ઉન નબીના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈદે મિલાદ ઉન નબીનો તહેવાર પૈગંબર મુહમ્મદના ઉપદેશોને યાદ કરવાનો પ્રસંગ છે. ઉપરાષ્ટ્રપતિએ કામના કરી કે આ પવિત્ર પ્રસંગ દરેકને કરુણા, સંવાદિતા અને પરસ્પર આદરના મૂલ્યોને જાળવી રાખવા અને ભાઈચારાના સંબંધને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ પ્રસંગ સમગ્ર વિશ્વમાં એકતા અને આનંદને આગળ વધારશે. કોલંબો ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ફોલોઓન થયા બાદ શ્રીલંકાએ બીજા દાવમાં 2 વિકેટે 133 રન કર્યા છે. અગાઉ શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 213 રનની સરસાઈ મેળવતા શ્રીલંકાને ભારતે ફોલોઓન કર્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવવા બદલ ભારત અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ગઈકાલે 35મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુક્રેનના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ શાંતિ માટેની તેમની શુભેચ્છાઓ બદલ રાષ્ટ્રપતિ મુર્મુનો આભાર માન્યો હતો. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂકતા ઝેલેન્સ્કીએ ભારત સાથે પરસ્પર ફાયદાકારક સંવાદને વધુ વિકસાવવા માટે યુક્રેનની પ્રતિબદ્ધતાને પણ પુનઃપુષ્ટિ કરી. અગાઉ યુક્રેનના વિદેશમંત્રી આન્દ્રી સિબિહાએ વિદેશમંત્રી એસ જયશંકરનો તેમના અભિનંદન સંદેશ બદલ આભાર માન્યો અને આશા વ્યક્ત કરી કે ભારત યુક્રેન સંબંધો વધુ ગાઢ બનશે. દેશની મહત્વપૂર્ણ 30 પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અમલીકરણની ગતિ માટે ગુણવત્તા સાથે સમાધાન ન થવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે તમામ ક્ષેત્રમાં અગ્રેસર રહેવા માટે ભારતે તેની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવી પડશે. ભારતે જાતિગત ભેદભાવ નાબૂદી પરના યુએન સમિતિના અહેવાલના ઉલ્લેખોને રાજકીય રીતે પ્રેરિત અને અત્યંત દ્વેષપૂર્ણ ગણાવીને નકાર્યા. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 14 નવજાતના મોત. આજે દેશભરમાં ઓણમ અને ઈદે મિલાદની ઉજવણી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી. અને કોલંબો ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને ફોલો ઓન કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્યમાં ગત 5 વર્ષમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ 25 લાખ પરિવારોનું 1 કરોડ 14 લાખથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું. તેમાં મુખ્યત્વે કુલ 136 લાખ મેટ્રિક ટન ઘઉં ચોખા તેમજ 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનો લાભ અપાયો હોવાનું અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું. તેમણે કહ્યું, આ યોજના હેઠળ વર્ષ 2025-26માં રાજ્ય સરકાર દ્વારા 9,20,610 પરિવારના 39,65,325 નાગરિકોને અનાજનો લાભ અપાયો છે. કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, 7 જેટલી ડેરી બાયો સીએનજી પ્લાન્ટ

0: આપવા તૈયાર થઈ હોવાથી તેમને ટૂંક સમયમાં સરકાર દ્વારા જમીન ફાળવાશે. બનાસ ડેરી દ્વારા નિર્મિત 100 મેટ્રિક ટન દૈનિક ક્ષમતાના બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનના લોકાર્પણ સમારોહને સંબોધતા શ્રી વાઘાણીએ કહ્યું, આ ઐતિહાસિક પળથી બનાસ ડેરી, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબી અને સુઝુકીનું નામ ઇતિહાસમાં લખાશે. તેમણે બનાસ ડેરીને ભારતના ગામડાઓના નવા વિકાસનું મોડેલ, સહકારથી સમૃદ્ધિનો માર્ગ, ગોબરથી ગૌરવ, કચરાથી સંપત્તિનું મોડેલ ગણાવી. ઉલ્લેખનીય છે કે બાયો સીએનજીથી ખેડૂતો માટે આવકના નવા સ્ત્રોત અને પર્યાવરણ સંરક્ષણને વેગ મળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતેથી 101 નવીન એસટી બસોનું લોકાર્પણ કર્યું. લોકાર્પિત કરાયેલી આ બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચનો સમાવેશ થાય છે. જે તમામ બસો રક્ષાબંધન તહેવારના વિશેષ સંચાલનમાં પણ ઉમેરાશે તેમ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું.
1: આજે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારોની આસપાસ આ સેવાઓ પ્રજાને અર્પણ કરવામાં આવી છે. એ ઉપરાંત જે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને લઈ 6500 જેટલી નવા રૂટો ઉપર આ તહેવાર પૂરતું રાખવામાં આવેલું છે. એને કારણે તહેવારો ઉપર જે અવર જવરમાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી પડશે.
0: ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરતના આદિજાતિના પ્રશ્નો અંગે બેઠક યોજાઈ. તેમાં આદિજાતિના ખેડૂતોને જમીન આપવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. આ અંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું, સાચા હકદારોને જમીન મળશે. હજારોની સંખ્યામાં હજારો એકર જમીન પણ અપાઈ છે.
2: પણ આપણે સૌ જાણીએ છીએ, આપણી સૌની જવાબદારી પણ છે કે પર્યાવરણને સાચવવું, જંગલને સાચવવું, એ પણ આપણી નૈતિકતા, આપણી પોતાની જવાબદારી. જ્યારે સાચા છે એને ચોક્કસથી તમે આપવાના છીએ, પણ જ્યારે ખોટા દાવા હશે તો સરકાર માટે પણ એક બહુ મુસીબત ઊભી થતી હોય. પણ તેમ છતાં જે કંઈ અત્યારે જે ત્યાં આંદોલન ચાલી રહ્યું છે, આજે પણ અમારી બેઠકમાં મોટાભાગે ચર્ચા થઈ છે અને જે સાચા હશે તો ચોક્કસ રીતે અમે એને જમીન આપવાના છીએ.
0: આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરના જામડા ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં 551 દેશી વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ એક પેડ મા કે નામ અભિયાનમાં જોડાવા સૌને અપીલ કરી. તેમણે પ્રકૃતિના જતન, પ્રદૂષણ અટકાવવા અને પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મહીસાગરમાં કડાણા બંધમાંથી કડાણા બંધના ડાબા કાંઠાની નહેરમાં 350 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મુખ્ય પાક ડાંગરને સુકાઈ જતો બચાવવા વહીવટીતંત્ર દ્વારા છોડવામાં આવેલું આ પાણી નહેર વિસ્તારના 130 ગામના ખેડૂતોની 11,059 હેક્ટર જમીનના પાક માટે જીવાદોરી સમાન પુરવાર થઈ રહ્યું છે. ભાવનગરમાં એસટી બસ ચાલકે કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં માતા પુત્રીના મોત થયા છે. એસટી બસ સ્ટેન્ડ બહાર આજે સવારે એક સિહોર ટાણાવરલ રૂટની બસ મુખ્ય ગેટમાંથી બહાર નીકળી રહી હતી. તે દરમિયાન ડ્રાઇવરે કોઈ અગમ્ય કારણોસર વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો, ત્યારે બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી, જ્યાં વાહનની રાહ જોઈ રહેલી માતા અને 7 વર્ષની પુત્રીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇણાજ ગામમાં જેટકોની વીજલાઇન માટે થયેલા સર્વેને લઈને સાંસદ માનસિંહ પરમારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વિગરને રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ઇણાજ ગામમાં વીજલાઇન ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી પસાર થતી હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. તેમણે વિનંતી કરી કે ઇણાજ ગામમાં જેટકોની લાઇન માટે થયેલા હાલના સર્વેનો રીસર્વે કરાવવામાં આવે અને શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનમાંથી વીજલાઇન પસાર થાય તેવી કાર્યવાહી કરવામાં આવે. જામનગરમાં બ્લેકસ્ટોન કોરી મંડળની આજે બેઠક યોજાઈ, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં બ્લેકસ્ટોન કોરી અને ક્રશર માલિકો ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન જીએસટીની સમસ્યાઓ, સ્થાનિક પડકારો, ભાવ સમીક્ષા સહિતના મુદ્દે ચર્ચા થઈ. બેઠકમાં સ્ટોન કોરી ઉદ્યોગને સ્પર્શતા વિવિધ ગંભીર મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપવામાં આવી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાવનગર શહેરની મહિલાઓ બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દોડતી તમામ સિટી ઈ બસ સેવાઓમાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। छाया गीत कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
2: બેટા તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
1: ના પપ્પા.
2: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
2: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
0: आइए सुने छाया गीत। छाया गीत के श्रोताओं को रेडियो सखी ममता सिंह का नमस्कार। वक्त के पुल से आरजुओं का कारमा बढ़ता रहा, दिल ने खुद से फरियाद की, पूरी हुई ख्वाहिश मिल गया एक अजीज साथी, जिसने चांद के अधूरे सफर को पूरा कर दिया, जिसने सितारों से दामन भर दिया, दो दिलों के अरमान पूरे

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિજાતિ પ્રશ્નોની સમીક્ષા કરી. મળવાપાત્ર ખેડૂતોને જમીન મળે તે માટે કાર્યવાહી કરવા સૂચના. બનાસકાંઠામાં બનાસ બાયો સીએનજી પ્લાન્ટના લોકાર્પણની સાથે દેશની પ્રથમ ગ્રામીણ ભારત ટેક્સી સેવાનો પણ પ્રારંભ. અન્ય 7 જેટલી સહકારી ડેરીઓમાં પણ આવા પ્લાન્ટ સ્થાપવા કૃષિમંત્રની જાહેરાત. રક્ષાબંધન નિમિત્તે આજથી આગામી 30 તારીખ સુધી રાજ્યભરમાં 6,500 વધારાની એસટી બસ દોડાવાશે. મેઘરાજાના વિરામ વચ્ચે રાજ્યભરમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. અને ગાંધીનગરમાં આજથી સબજુનિયર બોયઝ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ. પહેલા દિવસે કચ્છ, બરોડા, ભાવનગર અને અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં આદિજાતિ પ્રશ્નો અંગે બેઠક યોજાઈ. તેમાં આદિજાતિના ખેડૂતોને જમીન આપવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું, આ બેઠકમાં સાગબારાના પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ. તેમણે કહ્યું, સાચા હકદારોને જમીન મળશે, મળવાપાત્ર હોય તેમને જમીન મળે તે માટે કાર્યવાહી કરવા સૂચના અપાઈ. સાચા લોકોને જમીન ફાળવવા અને જમીન આપવા બેઠકો કરતા રહીશું તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું.
1: આજે જે પ્રશ્ન હતા કે કેટલાક લોકોને અધિકાર પત્ર જે આપ્યા છે એની પાકી સનદ ક્યારે ગણાય કે સાતબારમાં નોંધ પડવી જોઈએ. રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે એની માપણી થઈ જાય. ફોરેસ્ટ વિભાગ, અમારો ટ્રાઇબલ વિભાગ સાથે મળીને એને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના હાથમાં આવી જાય. એ પ્રકારની પણ કેટલીક ચર્ચાઓ થઈ અને કેટલાક જે પડતર કેસો છે એ પડતર કેસોનો તાત્કાલિક નિકાલ આવે. જે સાચા હકદારો છે એને આજે પણ સરકારની બિલકુલ ના નથી જમીન આપવા માટે.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ સવારે તેઓ અમરેલીમાં દુધાળામાં હેતની હવેલી ખાતે હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હેતની હવેલી સરોવરના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ શ્રી શાહ બપોરે અમદાવાદમાં શાહીબાગમાં અતિથિગૃહ ખાતે ઓલિમ્પિક્સ અને રાષ્ટ્રમંડળ રમતની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ બપોરે તેઓ

0: અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાંજે શ્રી શાહ થલતેજમાં ટ્રોઇકા ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા આયોજિત આરવી પટેલ ફાર્મિનોવા એવોર્ડ્સ 2026ના એનાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. છેવટે સાંજે તેઓ બોપલમાં બીકેએમ સ્કૂલમાં ઘાટલોડિયા વિધાનસભાના લોકદરબારમાં ઉપસ્થિત રહેશે. બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના વીંછીવાડી ખાતે બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલા આ પ્લાન્ટથી હરિત ઉર્જા અને ગૌ આધારિત અર્થતંત્રને નવી દિશા મળશે. દરમિયાન બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ અને દેશમાં સહકારી મોડેલ આધારિત પ્રથમ ગ્રામીણ ભારત ટેક્સીને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. આ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગોબર ગૌરવ થકી બનાસ ડેરીએ દેશને સર્ક્યુલર ઇકોનોમી એટલે કે ગોળાકાર અર્થતંત્રને સફળ નમૂનો આપ્યો છે. સાથે જ તેમણે બનાસ ડેરીની આગેવાની હેઠળ માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં રાજ્યની અન્ય 7 જેટલી સહકારી ડેરીઓમાં પણ આવા બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની કામગીરી કરાશે તેમ જણાવ્યું.
1: આ મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ છે કે આપણે આ પશુઓ ખરીદીને વધારે દૂધ ઉત્પાદન કરીને બનાસ ડેરીને અને રાજ્યમાં અન્ય ડેરીઓને અને અન્ય રીતે પણ વેચીને આવક વધારે. રાજ્ય સરકાર, પશુપાલન વિભાગ, લાઇવલીહુડ મિશન, ગ્રામ વિકાસ વિભાગ સાથે મળીને આગામી દિવસોમાં એક પશુધન ક્રાંતિ, ગોબરધન ક્રાંતિ, એક શ્વેત દૂધ ક્રાંતિ એમાં આપણે આગળ વધીએ.
0: આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આગામી સમયમાં થરાદ અને રાધનપુરમાં નવા 2 પ્લાન્ટ તૈયાર કરાશે તેવી જાહેરાત કરી. રાજ્યભરમાં રક્ષાબંધન નિમિત્તે આજથી આગામી 30 તારીખ સુધી 6,500 વધારાની એસટી બસનું સંચાલન કરાશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેર અને અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ તીર્થધામો પર વિશેષ બસ દોડાવાશે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 101 નવી બસનું લોકાર્પણ કરાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ માહિતી આપી.
2: આજે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારોની આસપાસ આ સેવાઓ પ્રજાને અર્પણ કરવામાં આવી છે. એ ઉપરાંત જે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને લઈ 6500 જેટલી નવા રૂટો ઉપર આ તહેવાર પૂરતું રાખવામાં આવેલું છે. એને કારણે તહેવારો ઉપર જે અવર જવરમાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી પડશે.
0: આ પ્રસંગે એસટી નિગમની મહિલા કંડક્ટરોએ શ્રી સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી. સાથે જ શ્રી સંઘવીએ તહેવારોની ઉજવણીનું બલિદાન આપનારા એસટી નિગમના કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ખોરાકમાં ભેળસેળ કરનારા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી આપી છે. સાથે જ તેમણે નાગરિકોને બહારનું અશુદ્ધ ખાવા પીવાનું બંધ કરી પૌષ્ટિક આહારની ટેવ માટે જાગૃત થવા અપીલ કરી. ગાંધીનગરમાં 77મા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષરથનું પ્રસ્થાન અને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાનશેરિયાએ આ વાત કહી હતી.
3: પોતાના હિત માટે એક અસંસ્કારી કામગીરી કરી રહ્યા છે એ ભેળસેળ કરનારા હોય, એમને વેચનારા હોય, પ્રકૃતિના એર પોલ્યુશન કરનારા હોય, આ બધા જ અસંસ્કારી લોકોને ભગવાન મહાદેવ સદબુદ્ધિ આપે અને આરોગ્ય વિભાગ તો અપાવી જ રહ્યું છે, કાનૂનનો દંડો પડશે જ જો નહીં સુધરો તો.
0: જળસંપત્તિ રાજ્યમંત્રી અને નર્મદાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે નીલકંઠધામ પોઈચા ખાતે શ્રાવણોત્સવ મેળાનો પ્રારંભ કરાવ્યો, જ્યાં આગામી 30 તારીખ સુધી 15 સ્ટોલમાં સખી મંડળોની બહેનોના વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરાશે. આ પ્રસંગે જિલ્લાના 5 સખી મંડળોને 29,50,000 રૂપિયાની કેશ ક્રેડિટ લોનના ચેકનું વિતરણ કરાયું. જામનગરના મેઘપર ગામમાંથી ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 2 લોકોની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. આ બંને લોકો દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શન આપી સારવાર કરતા હતા અને તેમની પાસેથી નાણાં વસૂલતા હોવાનું જણાયું. પોલીસે બંને પાસેથી દવાઓ, ઇન્જેક્શન, સ્ટેટોસ્કોપ, બ્લડ પ્રેશર આપવાના અને માપવાના યંત્ર સહિત 8,174 રૂપિયાની સામગ્રી કબજે કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ફોલો કરશો. મુસ્લિમ બિરાદરો

0: દ્વારા પૈગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે આજે ઈદે મિલાદ ઉન નબી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ડાંગમાં મુસ્લિમ બિરાદરોએ આ પર્વની ઉજવણી અંતર્ગત આહવાના રાણી ફળિયાથી કબ્રસ્તાન સુધી જુલુસ કાઢ્યું. પવિત્ર જુલુસ જવાના માર્ગ પર સદભાવના અને કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. કચ્છમાં જિલ્લાના મુખ્યમથક ભુજમાં મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા બીટ ગેટથી જુલુસ કાઢવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્થાઓ અને અગ્રણીઓએ જુલુસનું સ્વાગત કર્યું હતું. તો પંચમહાલના ગોધરામાં ઈદે મિલાદની ઉજવણી નિમિત્તે હુસેની ચોક ખાતેથી વિવિધ આકર્ષક ઝાંખીઓ સાથે જુલુસ નીકળ્યું હતું. ડાંગના આહવા ખાતે 149 આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને ખુરપી, દાંતરડું, પાવડો, હાથના મોજા, બાગાયતી કાતર, ત્રિકમ સહિતના સાધનોનું વિતરણ કરાયું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે સરકાર દ્વારા અપાતી વિવિધ તાલીમ થકી રોજગારી માટે પ્રયાસ કરવા પર ભાર આપ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં તટરક્ષક વિમાન મથક ખાતે દમણ વાપી સિલવાસા મહિલા ઉત્થાન મંડળની બહેનોએ તટરક્ષક અધિકારીઓ અને જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવ્યો. આ પ્રસંગે તટરક્ષકના ડીઆઈજી આલોક નેગીએ કહ્યું, તટરક્ષકનો સ્થાનિક સમુદાય સાથે ગાઢ આત્મીય સંબંધ છે. દરિયામાં જીવન બચાવવું, માછીમારોને બચાવવા તેમજ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીમાં તટરક્ષક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બોટાદમાં રક્ષાબંધનના તહેવાર દિવસે નગરપાલિકા સંચાલિત તમામ સિટી બસમાં તમામ બહેનોને નિઃશુલ્ક મુસાફરી કરી શકાશે. બહેનોને તેમના ભાઈઓને રાખડી બાંધવા જવા આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે. મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાના વિરામ બાદ આગામી 7 દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આ અંગે માહિતી આપતા કહ્યું, રાજ્યમાં વરસાદની હાલ 7% ઘટ છે.
1: આને વાલે દિનોમાં ઉસમે કિસી પ્રકાર કી હેવી રેનફોલ વોર્નિંગ જો હૈ ગુજરાત મે નહીં દી ગઈ હૈ. સાથ હી જો ગુજરાત મે અગલે પૂરે હફતે જો હૈ લાઇટ ટુ મોડરેટ રેન હોને કી સંભાવના હૈ, જિસમે साउथ गुजरात के ये जो रेन है वो दक्षिणी गुजरात के कुछ हिस्सों में जो है सदर्न पार्ट में मोस्टली जो है लाइट टू मॉडरेट रेन कंसंट्रेट करेगा और सौराष्ट्र के जो है दक्षिणी हिस्सों में तटीय इलाकों में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिलेगी.
0: ગાંધીનગરમાં સબ જુનિયર બોયઝ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે કચ્છની ટીમે પંચમહાલ, બરોડા જિલ્લાની ટીમે ગાંધીનગર, ભાવનગરની ટીમે જૂનાગઢ જિલ્લા અને અમદાવાદની ટીમે મહેસાણા જિલ્લાની ટીમને હરાવી. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં 21 જિલ્લાની ટીમ ભાગ લઈ રહી છે. આવતીકાલે પંચમહાલ અને બનાસકાંઠા વચ્ચે પહેલી, ગાંધીનગર અને ભરૂચ વચ્ચે બીજી, ભાવનગર અને સુરેન્દ્રનગર વચ્ચે ત્રીજી તથા અમદાવાદ અને તાપી જિલ્લા વચ્ચે ચોથી મેચ રમાશે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર આગામી 20-28 સપ્ટેમ્બર જાપાનના નગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. છત્તીસગઢમાં રમાયેલી જુનિયર બોયઝ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ ડોક્ટર બીસી રોય ટ્રોફીની ટાયર 2ની મેચમાં ગુજરાતની ટીમનો પરાજય થયો છે. પહેલી મેચમાં ભારતીય રમતગમત સત્તામંડળ SAI સામે ગુજરાતે જોરદાર લડત આપી, પણ એડ ઓન ટાઈમમાં 2 ગોલથી હારનો સામનો કરવો પડ્યો. શરૂઆતથી જ આક્રમક રહેલી બંનેમાંથી એક પણ ટીમ ફર્સ્ટ હાફમાં ગોલ કરી ન શકી. સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા SSP જૈન કોલેજમાં રાજકોટ NCC ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સુશીમ વિશ્વાસે કોલેજના પ્રિન્સિપાલ, CTO, NCC ઓફિસર તેમજ બોયઝ અને ગર્લ્સ NCC યુનિટના કેડેટ્સ સાથે ચર્ચા કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિજાતિ પ્રશ્નોની સમીક્ષા કરી. બનાસકાંઠામાં બનાસ બાયો CNG પ્લાન્ટના લોકાર્પણની સાથે દેશની પ્રથમ ગ્રામીણ ભારત ટેક્સી સેવાનો પણ પ્રારંભ. રક્ષાબંધન નિમિત્તે આજથી આગામી 30 તારીખ સુધી રાજ્યભરમાં 6500 વધારાની ST બસ દોડાવાશે. અને મેઘરાજાના વિરામ વચ્ચે રાજ્યભરમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ ફિલ્મ વીરઝારાનું આ ગીત. ગાયક કલાકાર અહેમદ હુસેન મહેમદ હુસેન, ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર મદન મોહન.

નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નેપાળમાં ભોટે કોશી નદીમાં અચાનક પૂરને કારણે 17ના મોત. 100થી વધુ ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ બાલેન્દ્ર શાહને નેપાળમાં પૂરની સ્થિતિ અંગે શક્ય તમામ સહાયની ખાતરી આપી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ગણાવી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ઇન્ફ્લુએન્ઝા એ H1N1ના કેસ અંગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી. અને પુરૂષ ક્રિકેટમાં ભારત સામેની બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસના અંતે શ્રીલંકાના 6 વિકેટે 229 રન. સમાચાર વિગતવાર. નેપાળમાં આજે સવારે તિબેટ સરહદ નજીક રાસુવા પ્રદેશમાં ભોટેકાશી નદીમાં આવેલા અચાનક પૂરને કારણે 100થી વધુ ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ થયા છે. નેપાળ પ્રવાસન બોર્ડ NTB અનુસાર 384 ગુમ થયેલા પ્રવાસીઓમાં 291 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી નાગરિકો અનેક દેશોના છે, જેમાં 105 ભારતના અને અન્ય યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મલેશિયા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડના છે. જોકે NTBએ સ્પષ્ટતા કરી છે કે આ આંકડા પ્રારંભિક છે અને હાલમાં તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને ટ્રાવેલ એજન્સીઓ, સ્થાનિક સત્તાવાળાઓ અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે ક્રોસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક અહેવાલો પ્રમાણે 17 લોકોના મોત થયા છે. અધિકારીઓ અને બચાવ એજન્સીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ગુમ થયેલા લોકોના ઠેકાણા સ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. નેપાળ ટુરિઝમ બોર્ડે કટોકટી સંપર્ક નંબરો પણ જારી કર્યા છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે આજે નેપાળમાં આવેલા પૂરથી પ્રભાવિત ભારતીય નાગરિકો અંગે સહાય અને માહિતી માટે કટોકટી નંબરો જાહેર કર્યા છે. દૂતાવાસે જણાવ્યું કે સહાયની જરૂર હોય તેવા લોકો હેલ્પલાઇન નંબર 977-985-131-68-07 અને 977-970-975-00 પર દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. દૂતાવાસે જણાવ્યું કે તે પૂરથી પ્રભાવિત ભારતીય નાગરિકો માટે વહેલી તકે બચાવ અને રાહત માટે નેપાળ સરકારના સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે. તેમાં કહેવામાં આવ્યું છે

0: કે નેપાળ સરકાર સાથે સંકલનમાં બચાવ અને રાહત પ્રયાસો મજબૂત બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના નેપાળી સમકક્ષ બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને નેપાળમાં પૂરને કારણે થયેલા જાનહાની પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં નેપાળમાં તેમના બહેનો અને ભાઈઓ સાથે છે. તેમણે કહ્યું કે ભારત નેપાળને શક્ય તમામ માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી ટીમો બચાવ અને રાહત પ્રયાસોમાં નજીકથી સંકલન કરી રહી છે. નેપાળમાં મુશળધાર વરસાદ અને ગ્લેશિયર ફાટવાના કારણે બિહારમાં પૂરના ભયને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે ફોન પર વાત કરી. ગૃહમંત્રીએ રાજ્ય સરકારને ઉભરતી પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી. શ્રી શાહે ઉમેર્યું કે પરિસ્થિતિનો સામનો કરવા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને તૈનાત કરવામાં આવી રહ્યું છે. નેપાળમાં અચાનક આવેલા પૂર અને ગંડક નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાની સંભાવનાના પગલે બિહારે પૂરની તૈયારીઓ વધારી દીધી છે. રાજ્યના 6 જિલ્લાઓ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલીને વધુ સતર્કતા હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સીતામઢી, શિવહર અને અન્ય જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને પણ પરિસ્થિતિ પર નજીકથી અને સતત નજર રાખવાનો નિર્દેશ અપાયો છે. પશ્ચિમ ચંપારણના બગહા અને વૈશાલી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વહેલી તકે સલામત સ્થળોએ પહોંચવા વિનંતી કરવામાં આવી છે. ગોપાલગંજ અને બેતિયામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે મુઝફ્ફરપુરમાં બીજી એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે એક ઉચ્ચસ્તરીય ટીમની રચના કરવામાં આવી છે.
1: उस पर हाई लेवल टीम गठन कर दिया गया है. चीफ सेक्रेटरी डीजीपी इसको मॉनिटरिंग कर रहे हैं और तुरंत मैं भी इसको बैठक कर रहा हूं. जरूरत पड़ा तो मैं स्वयं भी वाल्मीकि नगर जाऊंगा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને તે સ્કેલ, સતત વૃદ્ધિ, યુવા વસ્તી, વિસ્તરતો વપરાશ અને ઝડપથી ઊંડાણપૂર્વકના મૂડીબજારોનું અનોખું સંયોજન પ્રદાન કરે છે. કેનેડાના ટોરન્ટોમાં આજે ભારતીય વેપારી સમુદાયના અગ્રણી સભ્યોને સંબોધતા સીતારમણે કહ્યું કે ભારતનું પરિવર્તન માળખાકીય છે, જે ઝડપી શહેરીકરણ વધતા મધ્યમ વર્ગ અને વિશ્વકક્ષાના ડિજિટલ માળખા દ્વારા સંચાલિત છે. તેમણે નોંધ્યું કે આ વિકાસ અર્થતંત્રના લગભગ દરેક ક્ષેત્રમાં નવી તકો ઊભી કરી રહ્યા છે. ભારત કેનેડા આર્થિક ભાગીદારીની વધતી જતી ભાગીદારી પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે કેનેડામાં ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સેતુ તરીકે કામ કરે છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે દેશની પ્રગતિ માટે મહિલાઓનું સશક્તિકરણ જરૂરી છે. નવી દિલ્હીમાં દિલ્હી લક્ષ્મી યોજનાના મંજૂરીપત્રો સોંપતા શ્રીમતી ગુપ્તાએ જણાવ્યું કે યોજના શરૂ થયા પછી 9,22,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે નોંધણી કરાવી છે. તેમણે કહ્યું કે આજે 2,500 લાભાર્થીઓને મંજૂરી પ્રમાણપત્રો સોંપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આ લાભાર્થીઓને આગામી મહિનાની 1 તારીખે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી 2,500 રૂપિયા મળશે.
2: 1 ઓગસ્ટ સે લેકર કે આજ તક 9,22,000 બહેનોને ઇસ યોજના મે અપના નામ રજિસ્ટર કિયા. ઇસ દિલ્હી લક્ષ્મી યોજના મે પહેલી 2,500 બહેનો કો હમને અપ્રૂવલ સર્ટિફિકેટ સોંપા હૈ, ક્યોંકિ યે પહેલી 2,500 બહેને હૈ જિન્હે ઇસ યોજના કા લાભ મિલને જા રહા હૈ.
0: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ઇન્ફ્લુએન્ઝા એ H1N1ના કેસોમાં મોસમી વધારા વચ્ચે લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે અને કહ્યું છે કે મોટાભાગના ચેપ હળવા અને સ્વયં મર્યાદિત હોય છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. IMA લોકોને ફ્લૂના લક્ષણોનો સામનો કરવા એન્ટીબાયોટિક્સ ન લેવાની સલાહ આપી છે. ભારપૂર્વક જણાવ્યું કે H1N1 એક વાયરલ ચેપ છે અને એન્ટીબાયોટિક્સ વાયરસને મારી શકતા નથી. તેમણે ખાસ કરીને એઝિથ્રોમાઇસિન, એમોક્સિસિલિન, ક્લેવ્યુલેનેટ અને સેફિક્સાઇમા જેવા એન્ટીબાયોટિક્સ સાથે સ્વદવા સામે ચેતવણી આપી છે. દેશભરમાં આજે ધાર્મિક

અને ઉલ્લાસ સાથે ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી. કાશ્મીરમાં ખીણની મસ્જિદો અને દરગાહોમાં હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા અને આ પ્રસંગે ખાસ પ્રાર્થના કરી હતી. શ્રીનગરના હઝરતબલ દરગાહ ખાતે સૌથી મોટો મેળો યોજાયો હતો, જ્યાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. કાશ્મીરના વિવિધ ભાગોમાં મુખ્ય દરગાહો અને મસ્જિદોમાં પણ આવા જ મેળાવડા યોજાયા હતા.

મેળાવડા યોજાયા હતા. આ પ્રસંગે ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગને વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રકાશનો માટે કુલ 7 પુરસ્કારો પ્રાપ્ત થયા છે. વિભાગના સામાયિકો, પુસ્તકો અને સંદર્ભ ગ્રંથોને હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિત વિવિધ શ્રેણીઓમાં નોંધપાત્ર માન્યતા પ્રાપ્ત થઈ છે. ક્રિકેટ. પુરૂષ ક્રિકેટમાં કોલંબોમાં ભારત સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ફોલોન થયા બાદ યજમાન શ્રીલંકાએ ચોથા દિવસની રમત પૂર્ણ થયા સુધી 6 વિકેટે 229 રન બનાવ્યા. શ્રીલંકા હવે 16 રનથી આગળ છે. આ પહેલા ભારતે આજે શ્રીલંકાને તેમની પ્રથમ ઇનિંગમાં 290 રનમાં ઓલઆઉટ કર્યા પછી ફોલોન કર્યું હતું. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે 3-3 વિકેટ લીધી હતી, જ્યારે સારાંશ જઈને 2 વિકેટ લીધી હતી. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2 દિવસ દરમિયાન બિહાર, છત્તીસગઢ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નેપાળમાં ભોટે કોશી નદીમાં અચાનક પૂરને કારણે 17ના મોત, 100થી વધુ ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ બાલેન્દ્ર શાહને નેપાળમાં પૂરની સ્થિતિ અંગે શક્ય તમામ સહાયની ખાતરી આપી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ગણાવી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ઇન્ફ્લુએન્ઝા એ, H1N1ના કેસ અંગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી. અને પુરૂષ ક્રિકેટમાં ભારત સામેની બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસના અંતે શ્રીલંકાના 6 વિકેટે 229 રન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: પ્રાયોજક કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.
1: અરે અરે અરે અરે ક્યા કર રહા હે ઇધર ઇધર ઇધર હમ બોલ રહે હે તેરે બીજુ કા
2: પુતલા બોલ રહે
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ
2: મતલબ
1: દેખ બેટા તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હૈ ના મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી હૈ અરે પહેલે એસા નહીં થા પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી શુદ્ધતા ઝલકતી થી માટી ભી તંદુરસ્ત ઓર લોગ પહેલી વાલી બાત કહાં
2: પરમ તો સભી ડાલે
1: સબ નહીં આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે
2: સચ
1: રે બેટે એક્સપિરિયન્સ સે બતા રહે હૈ ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
4: નમસ્તે દોસ્તો, હું છું કાનન છાયા
0: અને હું છું વિરલ રાવલ.
4: ખેતર થી તમારા ઘરના આંગણા સુધી, બગીચા થી તમારા ઘરની ક્યારી સુધી અને ખેડૂત થી શહેરના પરિવાર સુધી
0: કુદરતી ખેતીની સુગંધ અને તાજગી પહોંચાડતો રસપ્રદ કાર્યક્રમ ફાર્મ ટુ સિટીમાં આપ સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત અભિવાદન.
4: મિત્રો, શહેરમાં રહેતા હોઈએ એટલે આપણે ખેતીથી દૂર છીએ એવું માનવું જરાય જરૂરી નથી.
0: હા, આપણા ઘરની નાની બાલ્કની હોય, અગાસી હોય કે પછી નાનકડું ટેરેસ ગાર્ડન, થોડું માટી સાથેનું જોડાણ, થોડો સમય અને યોગ્ય જૈવિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ તો આપણે પણ આપણા ઘરને હરિયાળું બનાવી શકીએ.
4: તો આજે આપણે વાત કરીશું એવી જ એક રસપ્રદ અને આજના સમય માટે

0: ઉપયોગી બાબતની, અર્બન ફાર્મર્સની, એટલે કે શહેરમાં રહીને ખેતી કે બાગ બગીચો કરતા જે લોકો છે એમની અને એમના માટે ઉપયોગી જૈવિક ઉત્પાદનોની.
1: વાહ, અને આ વિષય પર વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે એક એવા યુવાન જેમની સફર ખરેખર પ્રેરણાદાયી છે. એક તરફ તો તેઓ સોફ્ટવેર એન્જિનિયર છે, એટલે કે ટેકનોલોજીની દુનિયા સાથે જોડાયેલા છે, અને બીજી તરફ તેઓ ગાય, ગામડું, ગોબર, ગૌમૂત્ર અને પ્રકૃતિ સાથે જોડાઈને જૈવિક ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે.
0: વાહ ભાઈ વાહ. અને તેઓ માત્ર જૈવિક ઉત્પાદનો બનાવવાનું કામ જ નથી કરતા, પરંતુ ગાય, ગામડું અને ખેડૂતને શહેર સાથે જોડવાનું ઉમદા કામ પણ કરી રહ્યા છે.
1: વાહ.
0: તો ચાલો આજે વાતચીત કરીશું ગીર સોમનાથના હિતેશભાઈ પંપાણિયા સાથે. પણ એ પહેલા આ એક ગીત સાંભળીએ.

0: વિવિધ જૈવિક ઉત્પાદનો પણ બનાવે છે, જે અર્બન ફાર્મર્સ એટલે કે શહેરમાં રહીને ખેતી કે બાગ બગીચો કરતા લોકોને ખૂબ જ ઉપયોગી થાય એમ છે. તો ચાલો હિતેશભાઈ પાસેથી જ એક પછી એક આ ઉત્પાદનોનો પરિચય મેળવીએ.
1: એસિડિટી માટે અમૃત માટી છે, એક્ટિવ સોઇલ છે, ગંજીવામૃત છે, કાઉન્ડંગ પાવડર છે, કોકોપીટ છે અને કોકો ફાઈબર છે.
0: અચ્છા,
1: હવે તમને લાગતું હશે કે આટલી બધી પ્રોડક્ટ છે તો આમાંથી અમારે યુઝ કઈ કરવી?
0: બરોબર.
1: તો હવે હું તમને વન બાય વન કેવી રીતના કઈ પ્રોડક્ટનો યુઝ કરવો એના વિશે હું થોડું કહીશ. એની પહેલા હું તમને કહું કે આજે અમારું એક રિસર્ચ નાનું એવું છે, અમારા પોતાના અંગત મિત્રો જે સિટીમાં છે એના તરફથી, કે એ લોકો જાય છે નર્સરી, નર્સરીએથી એ લોકો લઈ આવે છે પ્લાન્ટ. તો નર્સરી એટલા સરસ પ્લાન્ટ હોય છે અને પછી ઘરે આવીને બીજામાં નાખે છે ને તો ત્યારે એને એમ થાય છે કે યાર આ તો પ્લાન્ટ મુરઝાઈ ગયું ને આ ને તે ને એવી રીતના હોય છે. તો ત્યારે થાય છે શું કે જે નર્સરીમાં તમે પ્લાન્ટ લેવા જાઓ છો એમાં જે સોઇલ હોય છે જનરલી રેડ ટાઈપની સોઇલ હોય છે, બરાબર. તો એ લોકો એને એકદમ સરસ દેખાવા માટે ઘણા બધા કેમિકલ્સનો યુઝ કરતા હોય છે, બરાબર. હવે આ કેમિકલ્સ છે એને ડાયરેક્ટ જો એ ન મળે તમારા ઘરે આવીને, બરાબર, એટલે એ શું થાય છે કે પ્લાન્ટ મુરઝાઈ જાય છે અને પછી જેમ જેમ પાણી આપો ને એ પ્લાન્ટ પાછું હતું એવું આવે છે. તો હવે હું તમને કહું કે એક્ટિવ સોઇલ, તો એક્ટિવ સોઇલ શું છે? એને વર્જિન સોઇલ તરીકે પણ કહેવામાં આવે, કે જે છે એ નદીનો કાફ, બરાબર, અથવા તો ગામડા લેવલે જે મોટા મોટા ઝાડ હોય એની નીચેથી લીધેલી ધૂળ છે. હવે આ શું કામ કરે? તો આમાં છે એ બેક્ટેરિયલ પ્રોસેસ બહુ સારી હોય, બરાબર. એટલે તમે એ સોઇલમાં તમારો પ્લાન્ટ નાખી દો, નર્સરીમાંથી લઈ આવીને તમે એ પ્લાન્ટ નાખી દો, તો તમારો પ્લાન્ટ હુશપુશ થઈ જાય છે અને એકદમ દેખાવમાં પણ સારો થઈ જાય છે. હવે તમને બીજી પ્રોડક્ટ કહું, અમૃત માટી. તો હવે અમૃત માટી એ એવું છે કે કોકોપીટ ને જે મેં આ એક્ટિવ સોઇલ કીધી છે એ કોકોપીટ અને ઘનજીવામૃતનું મિશ્રણ છે. તો આ જે છે એ તમારે વાત આવી કે તમારા ઘરના ધનિયા છે, તમારા ઘરની પાલક છે, આ બધી વસ્તુ કરવી હોય તો એના માટે બેસ્ટ છે. શા માટે બેસ્ટ છે? કે જે વર્જિન સોઇલ છે એ બેક્ટેરિયલ પ્રોસેસ માટે બેસ્ટ છે. આ કોકોપીટ છે એ વોટર હોલ્ડિંગ કેપેસિટી રાખે છે, કે જે પાણીને સંગ્રહ કરી રાખે છે. અને ઘનજીવામૃત છે એ ન્યુટ્રિશન વેલ્યુ સાથે સાથે બેક્ટેરિયા આપે છે. એટલે સોઇલમાં બેક્ટેરિયાની પ્રોસેસ, સોઇલમાં વોટર પાણી હોલ્ડિંગની કેપેસિટી, આ બધા સાથે જે તમને મળવું જોઈએ, ન્યુટ્રિશનની વેલ્યુ મળવી જોઈએ, પ્લાન્ટની હેલ્થનેસ મળવી જોઈએ, આ બધે બધી વસ્તુ એકદમ સુપર હાઈ થાય છે.
0: બરોબર.
1: હવે એના પછી ઘનજીવામૃત આવ્યું. તો જ્યારે તમે નવા પ્લાન્ટ અથવા તો નવી નર્સરી બનાવતા હોય ત્યારે તમારે અમૃત માટીનો યુઝ કરવો જોઈએ, બરાબર. નવા પ્લાન્ટ કુંડામાં નાખતા હોય ત્યારે તમારે સોઇલ, એક્ટિવ સોઇલનો યુઝ કરવો જોઈએ,
0: બરાબર.
1: હવે ઘનજીવામૃત તમારી પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ હોય અને મુરઝાઈ ગયા હોય, એની તમારી લોન, ગાર્ડનિંગ લોન હોય એ બરાબર થતી ન હોય, તો ત્યારે તમારે ઘનજીવામૃતનો યુઝ કરવો જોઈએ. હવે કોકોપીટ, તો જે પણ પ્લાન્ટ છે તમારે સુકાઈ જવાનું, કે તમે જનરલી બે વીક તમારા ઘરે રહેતા હોય, પછી ક્યાંક ટ્રાવેલ કરતા હોય એવી રીતના કરતા હોય, અથવા તો તમે માનો કે રેગ્યુલરલી તમારા ઘરે ડેઇલી ના પાણી આપી શકતા હોય, ત્યારે તમારે કોકોપીટ નાખવું જોઈએ, એટલે તમારી વોટર હોલ્ડિંગ કેપેસિટી વધી જાય. હવે એના ઉપર આવ્યું ફાઈબર. ફાઈબર એટલે નારિયેળના છોતા, જે આપણે નારિયેળના છોતા કહીએ ને, તાંતણા કહીએ ને, એ નારિયેળના તાંતણા. હવે આ નારિયેળના તાંતણા છે એ પણ એક વોટર હોલ્ડિંગ કેપેસિટીનું કામ તો ના કરે, પણ એ કેવું કરે કે તમારા પ્લાન્ટની અંદર જે પાણી નાખ્યું હોય એની ઉપર તમે જયારે આ ફાઈબરને ઢાંકી દો તો એ મોઇશ્ચર લેવલ એકદમ ઠીક રાખે છે.
2: મલ્ચિંગ
1: એટલે અમે જયારે ઘણા ફાર્મિંગ લેન્ડ મોટા હોય એમાં અમે આને મલ્ચિંગ તરીકે આપીએ છીએ, બરાબર. પણ તમે તમારા ઘરના ગાર્ડનમાં પણ કરો છો. આજે તમે કોઈ પણ, જેમ કે બોમ્બેનો એરપોર્ટ છે, કોલકાતાના એરપોર્ટ છે, આ બધા એરપોર્ટ ઉપર જશો તો ત્યાં તમને નાના નાના નારિયેળના છોતરાનું મલ્ચિંગ કરેલું એના એરપોર્ટના મોટા મોટા પોટ્સમાં દેખાશે.
2: તમારું ઈ કોમર્સ પ્લેટફોર્મ છે તો એ વિશે થોડીક વિસ્તારથી વાત કરો કે આ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને એક્ઝેક્ટલી આ કેવી રીતે એક બ્રિજનું કામ કરે છે.
1: ઘણા બધા અમારા કસ્ટમર્સ છે કે જે ફાર્મર હતા, હવે એ ફાર્મરના કોન્ટેક્ટથી સિટીના લોકો જે અમારા પર્સનલ અંગતના મિત્રો છે એમણે કીધું કે તમે ભાઈ ફાર્મરને આપો છો પણ અમને પણ અમારી ગેલેરીમાં કંઈક કરવા માટે આપો. મારી પોતાની આઈટી ફિલ્ડ છે, એટલે મેં શું કર્યું કે મેં પોતાનું જ ઈ કોમર્સ પ્લેટફોર્મ બનાવી દીધું અને એમાં એવું શિપિંગ ઇન્ટિગ્રેશન કરી દીધું કે

0: અરાઉન્ડ ઇન્ડિયા 1 કિલોથી લઈને 20 કિલોથી લઈને ટન સુધી કોઈને પણ જોતું હોય તો મળી શકે. પણ જે ઇ કોમર્સ પ્લેટફોર્મ છે એમાં પછી અમે જ્યારે ફાર્મર સાથે જોઈન થયા ત્યારે ફાર્મરે અમને એવું પણ એક સોલ્યુશન આપ્યું કે અમારી પાસે ઓર્ગેનિક નેચરલ ફાર્મિંગનું અમારી પાસે સર્ટિફિકેટ છે. તો અમારા ઘણા સીટીના મિત્રોએ એવું કીધું કે યાર અમને નેચરલ વસ્તુઓ જોઈએ છે, અડદ છે, મગ છે, દાળ, ગોળ છે, આવી બધી વસ્તુ નેચરલ જોઈએ છે. તો મેં એમાં એવું એક કર્યું છે કે અમારી વેબસાઇટમાં એક ફાર્મર કરીને છે, તો ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ ગવર્મેન્ટ ઓથોરાઇઝ સર્ટિફિકેટ હોલ્ડિંગ જેટલા પણ ફાર્મર છે એ તમને ત્યાં જોવા મળશે. અને એટલું જ નહીં, એ ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે હાલનું લાઈવ લોકેશન એના ફાર્મમાં શું વાવેલું છે એ 3D વ્યૂમાં અત્યારે તમને જોવા મળશે. બરાબર, જેથી તમને એક વધારે ઓથેન્ટિકેશન મળે એમના સર્ટિફિકેટ નંબરથી લઈ એનું સર્ટિફિકેટ ક્યાં રજીસ્ટર થયેલું છે, એ કેટલા વર્ષથી ઓર્ગેનિક કરે છે. બરાબર, આ બધી જ માહિતી તમને ત્યાં જોવા મળશે. અને એનું એવું શિપિંગ ઇન્ટિગ્રેશન છે કે તમારા ઘર સુધી એ સીધે સીધી પ્રોડક્ટ આવી જાય. એટલે તમે અમારું ઓર્ગેનિક મટીરિયલ જે પણ છે, જેમ કે ઘનજીવામૃત, એક્ટિવ સોઇલ, અમૃત માટી, બરાબર, આચ્છાદન માટે ફાઈબર, કોકોપીટ, એની સાથે સાથે કોઈ ફાર્મરની પ્રોડક્ટ તમારા ઘર માટે, તમારા ઘર માટે નેચરલ કોઈ પણ, માનો કે દાળ, અડદ, ચણા, આવું બધું જોતું હોય તો પણ આ પ્લેટફોર્મ પરથી તમે લઈ શકો.
1: એક વિશ્વાસનો સેતુ બનાવવાની વાત છે. તો હિતેશભાઈ, તમારા અનુભવો પરથી અમારા જે અર્બન ફાર્મર્સ છે એને તમે કઈ ટિપ્સ આપી શકો?
0: મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી 60% તો પીપલ સિટીમાં એવા લોકો હોય છે કે જે લોકો પાસે 2 ફીટની જગ્યા હોય. ફાર્મિંગ અથવા તો જ્યારે તમે માનો કે ધનિયા જેવી, પાલક જેવી, મેથી જેવી વસ્તુ છે, બરાબર, કે જે તમે 1 ફીટના કુંડામાં તમે 5 લોકોનો પરિવાર હોય તો 1 ફીટ હું, મેં તમને 2 ફીટ તમારી પાસેથી જગ્યા મેં 2 ફીટ માંગી છે, પણ હું તમને કહું કે 1 ફીટની જગ્યામાં તમે 2 વસ્તુ કરો, ધાણા અને પાલક, બરાબર. અને બીજું 1 ફીટ છે, બરાબર, એમાં તમે કોઈ પણ એવી બીજી, જેમ કે ફોર એક્ઝામ્પલ લસણની વાત કરી દઈએ, ચલો, બરાબર, અથવા તો બીજી કોઈ પણ એવી વસ્તુ છે કે એમાં આપણે એ નાખી શકીએ, બરાબર. હવે હું તમને કહું કે માનો કે એની 2 ફીટ લંબાઈ. હવે આ માટે જરૂરી નથી કે તમારે સ્પેસ રોકવી, તમે 2 ફીટ જેટલા કુંડા પણ લઈ શકો. એક કુંડું છે એ 1.5 ફીટનું, બીજું 1.5 ફીટનું, ત્રીજું 1.5 ફીટનું, ચોથું 1.5 ફીટનું, આવી રીતના કરી શકો. 1 ફીટના તમને તમારી કેપેબિલિટી પ્રમાણે, તમારી જગ્યાની વ્યવસ્થા પ્રમાણે, બરાબર, આવું લઈ. એમાં એક્ટિવ સોઇલને યુઝ કરો તો તમારા પ્લાન્ટ્સને ક્યારેય મુરઝાવવાની કે એવી જવાબદાર એવું આવશે જ નહીં. પણ તમારી પાસે ઓલરેડી સોઇલ હોય તો તમે એમાં ફર્ટિલાઇઝર, ઘનજીવામૃત નાખી અને એ સોઇલને એટલી એક્ટિવ કરી શકો, બરાબર. હવે એક 1.5 ફીટનું એક કુંડું હોય તો એમાં તમારે 200 ગ્રામ ઘનજીવામૃત નાખવું જોઈએ, જેથી ન્યુટ્રિશન વેલ્યુ તમારા પ્લાન્ટને મળી રહે. હવે ધનિયા છે, મેથી છે, પાલક છે, આ બધી વસ્તુ રેગ્યુલર જીવનમાં લોકો ખાય છે. હું તો ત્યાં સુધી વાત કરું કે તમારા ઘરે અમે આ પ્રેક્ટિકલ પણ કરેલો છે કે એક નાની એક મિર્ચી વાવી દો, એક મિર્ચીના છોડને તમારા એના માટે ખાલી 4x4 ઇંચની એક જરૂર છે, 4x4. આ મિર્ચી તમે જો ગંજીયામૃત અને સારી એવી માટીથી પ્રોડ્યુસ કરશો તો તમે દરરોજ 4-5 મરચા તમારા ઘરે ખાઈ શકશો. એટલે માનો કે તમે 2-2 દિવસે ઉતારો, બરાબર, સમજી ગયા, તો તમારો 8 મરચા, જે સિટીના લોકો જે છે 8-8 મરચા એક દિવસમાં ખાઈ શકતા નથી, પણ આ તમારી પોતાની નેચરલ વસ્તુ થઈ. તો અર્બન ફાર્મિંગ મસ્ટ નીડેડ. જ્યાં સુધી આ નેચરલ ફાર્મિંગનો વેગ ના વધે ત્યાં સુધી જેટલું પણ આપણે નેચરલી ખાઈ શકીએ, જેમ મેં ધનિયા કીધું, મેથી કીધું, પાલક કીધું, આવી રીતના મિર્ચ, ટમાટરની વાત કરી લો, ટમાટર માટે 8x8 ઇંચનો એક પોટ લઈ આવો, એક ટમાટર રાખો, અનલિમિટેડ તમે થાકી જશો એટલા ટમાટર ઉત્પન્ન થશે. 4x4 ઇંચનો એક ભીંડાનો છોડ લઈ આવો, તમારી તાકાત બહારની વાત છે કે તમે ભીંડા ઉતારી શકશો, દર બીજે દિવસે ભીંડા ઉતરે. એટલે આ બધું નોલેજ સાથે જ્યારે લોકો અમારી પાસે આવે છે ત્યારે અમે આ નોલેજ આપીએ છીએ. તમે 4 પોટ લ્યો, એકમાં ટમેટા, ભીંડા, મરચી, ધાણા, આ બધું નાખો. આ તો હું તમને 4-5 ફીટની જગ્યા હોય ની વાત કરું છું, પણ 2 ફીટમાં તો તમે આટલું કરી શકો. કોઈ પણ સબ્જી છે એ જીવ છે, જ્યારે એ જીવને તમે પોતે જ ઉગાડી અને પોતે જ કેર કરી અને તમારા રસોડામાં લઈ જાઓ, બરાબર, એ જે અન્નનો આનંદ છે, અને તમે એને લઈ આવી જેવું તેવું ધોઈ જે પણ વસ્તુ કરી અને કાપી નાખી અને પછી ખાઓ, એ બંનેમાં ડિફરન્સ છે. પેલાની જે વાઇબ્રેશન્સ છે અને આની વાઇબ્રેશન્સ છે એ ડિફરન્સ છે.

0: આપણે જે કિચનનો વેસ્ટ છે, શાકભાજીનો વેસ્ટ છે, એમાંથી કમ્પોઝ બનાવવામાં આવે છે, તો એનો ઉપયોગ આ શહેરના ફાર્મિંગ માટે શું થઈ શકે?
1: હવે આ જે કમ્પોસ્ટ કરવામાં આવે છે, બરાબર, હવે આ કમ્પોસ્ટને જો માટીમાં 4x4 ઇંચનો ખાડો કરી અને નાખે તો એનો ખૂબ સારી રીતના ઉપયોગ થઈ શકે. ખાલી એક જ વસ્તુ એ લોકોને સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું છે કે આ કમ્પોસ્ટમાં પ્લાસ્ટિકનો 1 ઇંચનો પણ ટુકડો ના જવો જોઈએ. પ્લાસ્ટિકનો ટુકડો જે પણ કમ્પોસ્ટમાં જાય છે એ એટલું બધું સારું, એના પોઝિટિવ બેક્ટેરિયા છે, પોઝિટિવ અને નેગેટિવ બંને હોય છે, એને રિવર્સલ બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. એટલે એ રિવર્સલ બેક્ટેરિયા પ્લાસ્ટિકનો ટુકડો જાય તો ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે. તો એક આ ધ્યાન રાખવાનું છે. હવે હું તમને આમાં બીજી એક વસ્તુ એડ કરું કે કોઈ લોકો છે એ, અમે તમને કીધું કે કાઉ ડંગ સ્લરી કરીને આવે છે, જે અમે ગાયના ગોબરનો રસ, હવે કોઈ આવું કમ્પોસ્ટ બનાવતું હોય કિચન વેસ્ટનું, એ ખાલી 5-10 ml અથવા તો થોડું એવું માત્રામાં, જો એની પાસે 2 કિલો વેસ્ટ હોય અથવા 1 કિલો વેસ્ટ હોય તો એમાં 100 ગ્રામ જેટલું આ કાઉ ડંગ સ્લરી નાખી દે, બરાબર, તો એ વેસ્ટ છે એ 10 ગણો વેગથી કામ કરવાનું ચાલુ કરી દે છે.

0: દોસ્તો, હિતેશ ભાઈએ આપણને માત્ર જૈવિક ઉત્પાદનો વિશે માહિતી જ નથી આપી હો, પરંતુ ગાયથી ગામડા સુધી, ગામડાથી ખેડૂત સુધી અને ખેડૂતથી શહેર સુધી જોડાણનું એક સુંદર ચિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું છે.
1: મિત્રો, આજની વાતચીતમાંથી એટલું તો ચોક્કસ શીખવા મળ્યું કે નાની ક્યારી હોય કે મોટું

0: ખેતર કુદરત સાથેનું જોડાણ હંમેશા મોટું પરિણામ આપે છે. તો આવો આપણે પણ આપણા ઘરની એક નાની ક્યારીથી શરૂઆત કરીએ.
1: અને આજે આપણને એ પણ સમજાયું કે ગાય, ગોબર, ગૌમૂત્ર, માટી અને જૈવિક ઉત્પાદનોને આધુનિક જીવનશૈલી સાથે પણ કેટલી સુંદર રીતે જોડી શકાય છે.
0: અને સૌથી મહત્વની વાત, ફાર્મ અને સિટી વચ્ચેનું અંતર ઓછું કરી શકાય છે. ખેડૂતને બજાર મળે, ગામની બહેનોને રોજગારી મળે, યુવાનો ખેતી સાથે જોડાય અને શહેરના લોકોને પ્રાકૃતિક પેદાશો મળે, તો આ ખરેખર વિન વિન સિચ્યુએશન છે.
1: શ્રોતા મિત્રો, કદાચ તમારા ઘરની બાલ્કનીમાં પડેલી નાનકડી એવી થોડી જગ્યા પણ આવતીકાલની તમારી નાની અર્બન ફાર્મ બની શકે છે.
0: તો આજે એક નાનો સંકલ્પ કરીએ, કુદરત પાસેથી લઈએ એટલું જ નહીં, કુદરતને પાછું પણ આપીએ.
1: એટલે કે માટીને જીવંત રાખીએ, ખેડૂતને મજબૂત બનાવીએ અને આપણા શહેરને પણ હરિયાળું બનાવીએ. ભાઈ આજ તો છે તો ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી વાત સાથે અને ખેતી તથા કુદરત સાથે જોડાયેલા એક નવા વિચાર સાથે. ત્યાં સુધી કાનન છાયા
0: અને વિરલ રાવલને આપો રજા, ફરી મળવાના વાયદા સાથે.
1: નમસ્કાર.

0: વિવિધ ભારતી રાજકોટ વતી આ કાર્યક્રમનું નિર્માણ કર્યું અટલ શર્માએ. આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી પ્રાયોજિત કાર્યક્રમ ફાર્મ ટુ સિટી.
1: પ્રાયોજક કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

0: यह है विविध भारती।
1: आज के फनकार, हमारा आज का ये कार्यक्रम आप सुनेंगे बस कुछ ही पलों में।
2: દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
3: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
2: ના પપ્પા.
3: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
2: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
3: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષીકુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
2: તો એકદમ સરળ છે.
3: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
4: એક કોમન સોર્સ શામિલ હોના શરૂ હોતા હૈ તો યે દેખી બડી ભારી સાયન્સ હૈ. અગર કોઈ ફિલ્મ મેં ગાના વાના બના લિયા, લોગો કો પસંદ આ ગયા તો કોઈ કમાલ નહીં હુઆ. ये तो इतना बड़ा साइंस है कि सोचो तो ये लगता है कि अरे हमको तो एक जर्रा भी हमारे पास नहीं है.
5: ऐसी अद्भुत यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती, आपका

0: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
1: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
0: ના પપ્પા.
1: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
0: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
0: તો એકદમ સરળ છે.
1: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
2: કોઈ કામ કી તલાશ મેં, કોઈ ઘર કી તલાશ મેં, ઓર કોઈ ખુદ કી તલાશ મેં ભટકી તો રહા હૈ. જીવન કી ઇસ કઠોર યાત્રા મેં ભૂખા પ્યાસા દર દર ભટકતા હુઆ પ્યાર ઓર સુકૂન કા સહારા ઢૂંઢ રહા હોતા હૈ યે બંજારા મન.

દશાંશ મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:52 ફરી મળીશું. અત્યારે મેઘના ખારોડને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.